નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીતથી, સર્જનહારની આરાધનાથી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલન.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

કરી શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુર નો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આપણે અત્યારે ગીતાના ત્રીજા અધ્યાયની અંદર ચાલી રહ્યા છીએ અને ગીતાના ત્રીજા અધ્યાયના 35મા શ્લોક સુધી પહોંચ્યા છે. સામાન્ય રીતે માણસ પોતાની ઇન્દ્રિયો જેમ કે છે તેમ ચાલતો હોય છે. દાખલા તરીકે જ્ઞાનેન્દ્રિય છે આપણી નાક, એનો અર્થ છે સુગંધ કે દુર્ગંધ. નાકનું કામ છે સુંઘવાનું, પણ નાક પોતે તો સાધન છે, એ તો જે કોઈ પ્રકારની ગંધ છે એને મોકલી આપે છે બુદ્ધિમાં.

કે મનમાં કે ચિત્તમાં. હવે એ સારી છે અને નરસી છે એ તો ત્યાં નક્કી થાય. તો બધી જ ઇન્દ્રિયો અને એ ઇન્દ્રિયોના અર્થ, એ ઇન્દ્રિયોના વિષયો, આંખનો વિષય જોવું, કાનનો વિષય સાંભળવું, જીભનો વિષય સ્વાદ લેવો, આમ આપણી જે દસે ઇન્દ્રિયો છે, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો, એના પોતપોતાના જે વિષયો છે એ વિષયો એ આપણની અંદર મોકલી આપે છે અને માણસ એનો દોરવાયો ચાલે છે. તો આપણે આગળ જોયું કે આ ઇન્દ્રિયોના જે વિષયો છે, ઇન્દ્રિયોના જે અર્થ છે, એ અર્થ એની અંદર રાગ અને દ્વેષ સમાયેલો હોય છે. તો આ રાગ અને દ્વેષ જેમાં સમાયેલો છે એનાથી દૂર રહેવું પડે. માત્ર રાગ અને દ્વેષ શબ્દ વાપર્યો છે, પણ આપણે રાગ અને દ્વેષ કહીએ એટલે બધા જ દ્વંદો આવી ગયા, સારું નરસું, ગમતું ન ગમતું, ઠંડુ ગરમ, બધા જે કઈ હોય તે બધા ઇન્દ્રિયોના વિષયોની અંદર પાછળ છુપાયેલા છે. એને એટલા માટે થઈને ઇન્દ્રિયોને આપણે વશમાં લેવી જોઈએ. આ વાત પેલા પણ કરી છે. એ વાત ચાલતા ચાલતા કે છે કે હકીકત તો એ છે કે આપણે જે કર્મો કરવાના છે તે ધર્મીય કર્મો કરવાના છે. આંખનો ધર્મ છે જોવું, કાનનો ધર્મ છે સાંભળવું. પણ આંખ જો સાંભળવાનું કામ કરે અને કાન જો જોવાનું કામ કરે, એવી બંનેને ઈચ્છા થઈ જાય તો એ વ્યાજબીપણું ન થાય, એ શરીરને ખાડામાં નાખનાર જ બને. એટલે આ ઇન્દ્રિયોની ને અર્થની વાત કરતી વખતે જ માણસના કર્તવ્ય કર્મની વાત સરસ રીતે ગીતા કરે છે. બહુ વિશિષ્ટ પ્રકારનો શ્લોક છે અને એને સમજવા માટે આપણે પ્રયત્ન કરવો પડે એવો છે. શ્લોક કહે છે, ત્રીજા અધ્યાયનો 35મો શ્લોક છે, એ કહે છે કે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતાત. સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. અર્થ તો બહુ સરળ છે ભાષાકીય. એ કહે છે કે પોતાનો ધર્મ ઓછા ગુણ વાળો હોય, હલકો લાગતો હોય, તો પણ પારકા સારા દેખાતા ધર્મ કરતા પણ એ જ શ્રેષ્ઠ છે. શ્રેયાન, એ જ શ્રેષ્ઠ છે. અને એટલા માટે થઈને સ્વધર્મે નિધનમ શ્રેયઃ, પોતાના ધર્મની અંદર મૃત્યુ આવે તો તે શ્રેયસ્કર છે. પરધર્મો ભયાવહ, પણ પરધર્મ બીજાનો ધર્મ એ તો ભયાવહ છે. સમજવાનું છે, આપણે ધર્મનો અર્થ રિલિજિયન એવો કરી નાખ્યો છે ઘણા લાંબા સમયથી. ધર્મ એટલે રિલિજિયન નથી, ધર્મ એટલે પૂજા પદ્ધતિ નથી, એ બધી જુદી વસ્તુઓ છે. સંપ્રદાયોને ધર્મ કહેવાની આપણને ટેવ પડી ગઈ છે. અહીંયા તો ધ્રુવ ધારણા ધર્મ, જે સમાજનું ધારણ બંધારણ કરે તે ધર્મ. આપણે આ શ્લોક બોલતા પહેલા જ જોયું કે આંખનો ધર્મ છે જોવાનો. તો આંખે પોતાનો એ ધર્મ બજાવ્યા જ કરવાનો. એમ લાગે કે મારા કરતા તો સરસ મજાનો ધર્મ કાનનો છે, કેવું સરસ સંગીત સાંભળવા મળે છે અને સંગીતને માણે છે, સરસ છે, ચાલો થોડા દિવસ માટે હું કાનનો ધર્મ હું અપનાવી લઉં. તો આંખ જો કાનનો ધર્મ અપનાવી લેવા જાય તો ચાલશે ખરું? જે સંગઠન છે આખા શરીરનું એ તૂટી જશે. પગનું કામ છે ચાલવાનું, બળબળતો બપોર હોય કે નીચે પથરાયેલો બરફ હોય, પગે શું કરવાનું? ચાલતા રહેવાનું. પગને એમ થાય કે લે આના કરતા તો હું કાનનો કે આંખનો ધર્મ અપનાવી લઉં તો કેવું સરસ, આંખને સરસ મજાના ચશ્મા મળશે, કાનને સરસ મજાના આમ પેલી બુઢિયા ટોપી પહેરાવી દીધી હોય તો એવી ટોપી મળશે, આપણે એ ધર્મ અપનાવીએ. એમ કરીને

નો ધર્મ છોડી દેવાનો વિચાર કરે તો પેલા શરીરનું શું થાય? ધ્વસ્ત થઈ જાય. સારું કે નરસું જે કઈ હોય તે શરીરના સંદર્ભમાં હોય, અર્થાત આંખનો ધર્મ જોવાનો છે એ વાત સાચી, પણ આંખ પોતાને માટે જોતી નથી, નાક પોતાને માટે સંગતું નથી, હાથ પોતાને માટે પકડવાની ક્રિયા કરતું નથી, પગ પોતાને માટે થઈને ચાલવાની ક્રિયા કરતો નથી. બધા જ જે કઈ કરે છે એ શરીરને માટે કરે છે, અને આંખ જે છે એ જોતી હોય, જોવાનું કામ કરતી હોય, તો એ જોતા જોતા એમ કે પગને કે જો સામે કાંટો આવે છે એના ઉપર ના ચાલતો, નહીં તો વાગશે. કોને વાગશે? શરીરને વાગશે. દુઃખ થશે તો આખા શરીરનું, સુખ થશે તો આખા શરીરનું. કારણ કે આ જે શરીરનું આખું બંધારણ છે એના જુદા જુદા અંગોનો પોતપોતાનો જે ધર્મ છે તે પોતપોતાનો ધર્મ તેને પોતે પોતે નિભાવવાનો છે. જો એની અંદર આળસ કરે, એની અંદર ભૂલ કરે તો ચાલે નહીં. એ જ વસ્તુ વ્યક્તિની ઉપર આપણે સમજી લઈએ કે સમગ્ર સમાજના સંદર્ભે મારો જે ધર્મ છે તે બીજાના સારા દેખાતા, સ્વાનુષ્ઠિતાત, બીજાના સારા દેખાતા કે સારી રીતે આચરવામાં આવતા બીજાના ધર્મ કરતા મારો ધર્મ શ્રેયસ્કર છે. માનો કે એક સરસ મજાની કોલેજ છે અને આટી ગુટી વાળું એનું એના એના ઓરડાઓ બાંધેલા છે. એક સેવક બેલ મારવા જઈ રહ્યો છે અને એ જુએ છે કે એક અંધ વિદ્યાર્થી પડી ગયો ને, અને વાગ્યું એટલે પેલા સેવકને થયું કરે આ તો ખોટું કહેવાય, મારે તરત જ એને ઉભો કરવો જોઈએ. એને ઉભો કર્યો, એને લઈને બહાર નીકળ્યો, દવાખાને લઈ ગયો, સારું કામ કર્યું. પણ બીજી તરફ પેલો બેલ વાગવાનો રહી ગયો, એક વર્ગ છૂટો થઈ ગયો, બીજા ચાલતા વર્ગની સામેથી વિદ્યાર્થીઓ ચાલવા માંડ્યા, આ હોબાળાથી પેલા ડિસ્ટર્બ થયા અને બંને વચ્ચે રકઝક શરૂ થઈ, ધમાલ શરૂ થઈ, તોફાન શરૂ થયું. અને એ તોફાન ક્યાં સુધી જાય? ઘણું આગળ વધી શકે. આ બધું થવાનું કારણ એક સારું કામ. પેલા સેવકે જે કામ કર્યું તે કામ તો સારું હતું, એને કોઈ અંધ વિદ્યાર્થીને પકડીને લઈ જઈને દવાખાના સુધી પહોંચાડ્યો, સામાન્ય રીતે લાગે કે સારું કામ હતું, પણ પોતાનું કામ છોડીને કરાયેલું કામ હતું, એટલે આખી વ્યવસ્થાની અંદર તકલીફ થઈ ગઈ. એટલે એક રીતે ધર્મ એ તો વ્યવસ્થા છે, સમાજની વ્યવસ્થા છે, સમગ્રની વ્યવસ્થા છે. અને સમગ્રની વ્યવસ્થામાં મારું જે કામ છે, પોતાનું જે વ્યક્તિનું જે કામ છે, જે વિહિત કર્મ છે, જે એને કરવાનું સોંપવામાં આવેલું કામ છે, જે એનું કર્તવ્ય કર્મ છે, એ એનો ધર્મ છે. અને એ વખતે એને વિચારાય કે મારા કરતા પેલાનો ધર્મ સારો છે, એનું કામ સારું છે, તો ચાલો હું મારું છોડીને એનું કરું. શિક્ષકનું કામ સારું અને પ્યુનનું કામ નબળું એમ સમજીને પ્યુન એમ વિચારે કે ચલો હું શિક્ષકના કોનું કામ કરવા માંડું, મારે પ્યુનનું કામ નથી કરવું, તો આખી વ્યવસ્થા ખોરવાઈ જાય. કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. વ્યવસ્થાનું તંત્ર છે, અને તંત્રમાં આપણે જે જગ્યાએ ફિટ હોઈએ એ જગ્યાએ આપણું કામ છે. આપણે શરીરની જ વાત કરી તો એક રૂવાટાનું આપણને દેખાય કે કોઈ મૂલ્ય નથી. એક રૂવાટાનું શું મૂલ્ય આખા શરીરનું નથી. પણ માનો કે એક રૂવાટું પોતાનું પરસેવો બહાર કાઢવાનું કામ છોડી દે અને ત્યાં જો થોડો પાક થયો તો એ પાક હાથ કાપવા સુધી લઈ જાય. આ એક સામાન્ય સમજૂતી છે. આ સામાન્ય સમજૂતી છે એ આ પ્રકારની છે કે દરેકનું કામ સમગ્ર સમાજના સંદર્ભ

અર્થતંત્રના સંદર્ભમાં પોતાનું જે કામ છે તે પોતાનો ધર્મ છે. અને દેખીતી રીતે એમ લાગે કે બીજાનો ધર્મ આ અર્થમાં આપણા કરતા સારો દેખાય છે, તો એ કે એ સારો દેખાતો ભલે હોય પણ એ આચરવા જશો તો તમે શ્રેયના માર્ગથી દૂર થઈ જશો. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ, પોતાનો ધર્મ ઓછા ગુણ વાળો દેખાતો હોય તો છે જ નહીં, છે તો બધું સમાન પણ દેખાતો હોય. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ, વિગુણ હોય ઓછા ગુણ વાળો દેખાતો હોય તો પણ પોતાનો ધર્મ છે એ જ શ્રેયસ્કર છે. પરધર્માત સ્વનિષ્ઠતા. બીજાનો ધર્મ આપણને બહુ સરસ દેખાતો હોય, રળિયામણો દેખાતો હોય, વાહ કેવું સરસ છે, આપણે પ્રિન્સિપાલ થઈને બેસી જઈએ, આપણે મિનિસ્ટર થઈને બેસી જઈએ, પણ એનું કામ એને કરવાનું છે, મારું કામ મારે કરવાનું છે, જેટલું શ્રેષ્ઠ એનું કામ છે એટલું જ શ્રેષ્ઠ મારું પણ કામ છે, કારણ કે એ મારો ધર્મ છે. તો પરધર્માત સ્વનુષ્ઠિતા, સારી રીતે પ્રયોજાતો એવો બીજાનો જે ધર્મ છે એ ધર્મ સરસ રૂપાળો લાગતો હોવા છતાં આચરવા માટે શ્રેયસ્કર નથી, એ શ્રેય નહીં કરે, એ તો વ્યવસ્થાને ખોરવી નાખશે, એ તો સમાજનો નાશ કરી દેશે. ઓર્ગેનાઇઝ્ડ ત્યારે કહેવાય કે જયારે ઓર્ગન બધા વ્યવસ્થિત હોય. તો અંગાંગી ભાવ જે છે, અંગનો અંગી સાથેનો સંબંધ, અંગીનો અંગ સાથેનો સંબંધ અને અંગનો બીજા અંગો સાથેનો સંબંધ, આ જે આખી વાત છે એ આખા તંત્રને સુચારુ રૂપે ચલાવવાની વાત છે. એટલા માટે કહ્યું કે ભાઈ પોતાના ધર્મની અંદર સ્થિર રહેવું અને બીજાનો ધર્મ અપનાવવા માટે દોડવું નહીં. સ્વધર્મે નિધનમ શ્રેયઃ, સ્વધર્મનું પાલન કરતા કરતા જો મૃત્યુ પણ આવે તો મૃત્યુ સારું શ્રેયસ્કર છે. સ્વધર્મે નિધનમ શ્રેયઃ, પરધર્મો ભયાવહ. પણ બીજાનો જે ધર્મ છે એ આચરવા જઈએ તો એ ભયકારક છે, એનું આચરણ ના કરવું જોઈએ. ગીતાના સમયમાં ઇસ્લામ ને ક્રિશ્ચિયાનિટી ને બુદ્ધ ને એ બધા ધર્મો હતા કે નહોતા? એટલે કોઈ આનો એવો અર્થ કરવા જાય કે પોતાનો ધર્મ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ બધાને ધર્મ ગણીને એકમાંથી બીજામાં જવા માટેની ગીતાએ ના પાડી છે, એવું અર્થઘટન આ શ્લોકનું કોઈ કરે તો એ તદ્દન ખોટો છે. કારણ કે ગીતાના સમયમાં તો એ કશું હતું જ નહીં. ગીતાકાર તો ધર્મનો વ્યાપક અર્થ કહે છે. ધર્મો ધારયતિ પ્રજાઃ, ધર્મ પ્રજાને બાંધી રાખે છે, બંધારણ કરે છે. ધારયતિ, પોતપોતાના ધર્મ પ્રમાણે પોતપોતે કાર્ય કરવું તો આખું વ્યવસ્થા તંત્ર જડબે સલાક સરસ જળવાઈ રહેશે. આ આખી વ્યવસ્થાને સમજવા માટે લોકોએ ઘણી ભૂલો કરી છે. આ ભૂલોમાંથી આપણે બહાર આવી જવું જોઈએ. પૂજા પદ્ધતિને સંપ્રદાયને ધર્મ સંસ્કૃતમાં કરીએ કયો નથી, એ તો પોતાના સમાજના અનુસંધાને કર્તવ્ય કર્મો છે એને ધર્મ કયો છે અને એના આધારે સમાજની વ્યવસ્થા ગોઠવાઈ છે. આગળ આવવાનું છે એ વખતે આપણે જોઈશું કે વર્ણ વ્યવસ્થા એ પણ આ ધર્મનો ભાગ છે, એ વ્યવસ્થા છે, એ ભેદ નથી. તો અહીંયા એમ કે છે કે ભાઈ સ્વધર્મનું પાલન કરતા કરતા, એટલે મારે જે કર્મ કરવાનું છે તે કરતા કરતા માનો કે મૃત્યુ પણ આવી જાય, એટલે કોઈ પણ વિઘ્ન આવે, ચરમસીમા એની વિઘ્નો નહીં એટલે મૃત્યુ, મરી ગયા, તો પણ આપણને લાગતો વિગુણ ધર્મ, નિર્ગુણ ધર્મ, ખરાબ દેખાતો ધર્મ એ પણ શ્રેયસ્કર છે. બલકે એ જ શ્રેયસ્કર છે, એના કરતા સારો લાગતો ધર્મ શ્રેયસ્કર નથી, ભયાવહ છે. પરધર્મો ભયાવહ. તું અર્જુન ક્ષત્રિય છે, ક્ષત્રિયનો ધર્મ સમાજનું સંરક્ષણ કરવાનો છે, સમાજના

વસ્તુઓને મારવાનો છે, સમાજને ગેરમાર્ગે લઈ જતા માણસોને રોકવાનો છે. આ તારો ક્ષત્રિય તરીકેનો ધર્મ છે. એનું જો તું પાલન ના કરે અને પછી સંન્યાસ લેવાની વાત કરે તો તું ખોટો. આ જ વાત છે, સ્વધર્મે નિધનમ શ્રેયઃ. પોતાનો ધર્મ પાલન કરતા

तो स्वधर्मे निधनम श्रेयः, पोतानो धर्म पालन करता करता जे थवानु होय ते थाय, मारू कर्तव्य छे मारे मारा धर्मनु पालन करवू। माटे तू स्वधर्मनु पालन कर। આગળ જે ચાલતી આયેલી વાત છે એના અનુસંધાને આ વાત આવી ગઈ। ઇન્દ્રિય અને ઇન્દ્રિયાર્થ ના સંબંધ ની વાત આવી ગઈ। ઇન્દ્રિય અને ઇન્દ્રિયો જેની છે તે અંગ અને અંગી એના સંબંધ ની વાત આવી ગઈ। તો એ પ્રમાણે કામ કરવું એ આપણી પાયાની ફરજ છે। અને આમ છતાં લોકો ખોટું કામ કરે છે। આ તો સાવ સીધી સાદી ને સમજણ પૂર્વક ની વાત છે। તો એવું કયું તત્વ છે કે જેના કારણે માણસ પાપનું આચરણ કરી બેસે છે? ત્રીજા અધ્યાયના 36મા શ્લોક ની અંદર આવીને આટલું સાંભળ્યા પછી અર્જુનને આ પ્રશ્ન થાય છે કે ભાઈ એવું શું છે? અથ કેવેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષઃ, પુરુષ કોનો દોરવાયો પાપ આચરણ કરે છે? પાપ એટલે ખોટું, ખરાબ, અનિષ્ટ, અનિચ્છનીય। આજે તમે કહો છો કે અધર્મયુક્ત કર્મ જો માણસ આચરતો હોય તો એવું કયું તત્વ છે, કઈ વ્યક્તિ છે નહીં, કયું તત્વ છે કે જે માણસને એ રસ્તા ઉપર દોરી જાય છે? માણસ માત્ર દોરવાય છે, આપણે જોયું છે, ઇન્દ્રિયોનો દોરવાયો દોરવાય છે, મનનો દોરવાયો દોરવાય છે, પણ તત્વ કયું? આ ઇન્દ્રિયોને ખેંચનારું અથવા કેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છન્ન પિવાર્ષ્ણેય। કૃષ્ણને એ કહે છે કે ઈચ્છા ન હોય તો પણ દોરવાઈ જાય છે। ઈચ્છા તો ન હોય, આપણને ખબર છે કે સિગરેટ પીવી એ ખરાબ છે, તોય માણસ કહે કે ભાઈ મને ખબર છે પણ મારાથી અટકાતું નથી। અનિચ્છન અપી, ઈચ્છા ન હોવા છતાં માણસ પોતાને કરવાના કામમાંથી ચ્યુત થઈ જઈ અને ન કરવાના કામ તરફ દોરવાય છે। એવું શું છે, એવું કયું તત્વ છે કે જે માણસને ખેંચીને આમ ખોટા કામ તરફ લઈ જાય છે, યોગ્ય કામોમાંથી જુદા રસ્તે વાળી દે છે, વિનાશના માર્ગે લઈ જાય છે? એવા કયા તત્વો છે? સ્પષ્ટ જવાબ આપે છે કૃષ્ણ કે કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ। કયું તત્વ છે? કામ ક્રોધ, આ તો બે જ કયા, પણ છ રીપુઓને ગણાવી શકાય, એને આપણે દુશ્મન ગણ્યા છે છષડ રીપુઓને, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, કારણ કે એને શબ્દ વાપર્યો રજો ગુણ સમુદ્ભવ, રજોગુણથી ઉત્પન્ન થાય છે। સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ માણસની સાથે જોડાયેલા છે, પ્રકૃતિની સાથે જોડાયેલા છે। સત્વ છે એ પ્રકાશક છે, રજસ છે એ ઉપસ્તંભક છે, ચલાવનાર છે, પ્રવૃત્તિ કરાવનાર છે, અને તમસ છે એ અંધકાર છે। અજ્ઞાન સંપૂર્ણ એ તમસ છે અને જ્ઞાન સંપૂર્ણ એ સત્વ છે, પણ મનુષ્ય દોરવાય છે રજોગુણથી દોરવાય છે। રજોગુણ માણસના ચિત્તમાં રહેલા રજોગુણને કારણે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ બધા શત્રુઓ ઉભા થઈ જાય છે। શત્રુઓને બહાર શોધવા જવાની જરૂર નથી, શત્રુઓ બહાર છે જ નહીં, તમારી પાસે જ છે। જે તમને પેલા આગળના પ્રશ્નો પૂછો ને કે કોણ છે, કયું તત્વ છે કે જે માણસને પાપના રસ્તે ખેંચી જાય છે, તો કે કરો આ કામ ક્રોધ। કામ અને ક્રોધ વગેરે રજોગુણની અંદરથી ઉત્પન્ન થયેલા આ જે તત્વો છે એ માણસને શું કરે છે, ખોટા રસ્તે ખેંચી જાય છે। કેવા છે તો કે મહાશનહા, મહાપાપમાં, એ મહાઅશન ભયંકર ખાઈ જનાર, ખાઈ જનાર છે, બધું જ ખાધા કરે, ભોગ ભોગવ્યા કરો અને સંતોષ ના મળે। નજાતુ કામઃ કામાનામ ઉપભોગે નશામ્યતિ, હંષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાનુવર્ત।

वर्धते। काम कामनाओ, कामनाओ ये एवो अग्नि छे के एक वक्त अग्नि प्रज्वलित थयो एटले मांगे छे के आपो मने खावा माटे, ने तमे एनी अंदर घी नाख्यू तो घी नाखवाथी ये शांत नहीं थई जाय, वधारे भड़कशे। भूख लागी छे तो आपणे अंदर रोटली नाखो, रोटली नाखी एटले भूख शमी जाय, पण आनी भूख एवी छे के जे कोई दिवस नाश ज ना पामे, ओछी ज ना थाय। हविषा कृष्ण वर्तमेव, मनुस्मृति नु वाक्य छे, एने अग्नि ने कृष्ण वर्तमा कयो, काळा मुंगवाळो अग्नि, એની અંદર જે નાખો એ ખવાઈ જાય, ઉમાઈ જાય, ખવાઈ જાય, ઉમાઈ જાય, ખવાઈ જાય, મહાશનઃ, જેટલું નાખો એટલું ખાય, એટલે જેટલા ભોગ ભોગવું એટલી કામનાઓ વધતી જાય, ઘટતી ના જાય। ચલો એક ઈચ્છા થઈ પૂરી થઈ ગઈ તો કામના એટલેથી સંતોષ પામે નહીં। આ ચાલતા જેવું સ્કૂટર હોય તો સારું, આવ્યું ઘરમાં સ્કૂટર એટલે બે દિવસ પછી થાય કે સ્કૂટર છે તો બરોબર છે, પણ આમાં તો થોડી તકલીફ પડે છે। જો ફોર વ્હીલર હોય તો સારું, ફોર વ્હીલર આવ્યું એટલે થાય કે ફોર વ્હીલર તો આવ્યું પણ એસી નથી, એસી હોય તો સારું। ઈચ્છાઓ કામનાઓ એના ભોગવવાથી અંત પામતી નથી। આ કામ નામનો અગ્નિ જે છે એ તો મહા અશનઃ, ભૂખાણવો છે, જેટલું નાખો એટલું ખાઈ જશે, મહા અશનઃ, અને એટલા માટે મહા પાપમાં, મહાન પાપી છે। પાપીઓમાં મહાન પાપી હોધું હોય ને તો આર્યો એ છે, કારણ કે તમને ત્યાં જ ખેંચી જાય છે, વધુ ને વધુ, વધુ ને વધુ, વધુ ને વધુ, કદી સંતોષ જ નહીં। આ તમારો સાચો દુશ્મન છે, વિદ્ધિ એનમ, આને તું ઓળખે ઓળખી લે ભાઈ, આ જે તારો દુશ્મન છે વૈરીણમ, આ જે તારો વૈરી છે, આ જો તારો દુશ્મન છે એટલે કોઈના પણ માટે છે, તારો એમ નથી। આ જે દુશ્મન છે એને ઓળખી લો, તમારા દુશ્મનો બહાર બેઠા નથી, આપણે આગળના શ્લોકમાં જ કહ્યું। અરે મહાન પાપી, મહાન ભૂખાળવો એવો આ કામ ક્રોધ વગેરે રજોગુણ થી ઉત્પન્ન થયેલો દુશ્મન છે, એ દુશ્મન તમારો મોટામાં મોટો શત્રુ છે, એ તમને લઈ જઈને નાખશે પાપમાં, નરકમાં, ખરાબમાં ખરાબ સ્થિતિએ લઈ જશે। એટલે જેવો પ્રશ્ન પૂરો થયો અર્જુન નો કે એવું કયું તત્વ છે, તો કે કામ ક્રોધ, અને એટલેથી અટક્યા, પણ રજોગુણ સમુદ્ભવઃ કહ્યું એટલે રજોગુણ થી ઉત્પન્ન થતા બધા જ ભાવો એ માણસના સાચા દુશ્મન છે। કારણ કે એ શું કરે છે, કારણ કે એ તમારી બુદ્ધિ ઉપર આવરણ છાઈ દે છે, એક મોટું ધુમાડાનું આવરણ થઈ જાય છે, ધુમાડામાં કશું દેખાય જ નહીં, ધુમ્મસ થઈ ગયું ચારે બાજુ, કઈ દેખાય જ નહીં, પોતાનો હાથે ના દેખાય ને, ધુમેર આવ્રિયતે વન્નિર, અગ્નિ છે અને એ અગ્નિ ઉપર મોટો ધુમાડો થઈ ગયો કાળો, તો પેલો અગ્નિ દેખાય નહીં, એ ઢાંકી દે છે। તમે આદર્શની સામે, આદર્શ એટલે દર્પણ, આઈનો, આઈનાની સામે જઈને ઉભા રહો અને તમે વિચારો કે જેવું હશે એવું મને દેખાશે, કોઈ માણસ સરસ મજાના કપડા પહેરે, કપાળમાં તિલક કરે અને પછી જોવા જાય કે હું કેવો દેખાઉં છું આઈનામાં, એમ કે જે હશે તે દેખાશે, તો જે હશે તે ત્યારે દેખાય કે જ્યારે તે આઈનો સ્વચ્છ હોય। પણ આ રજોગુણ ને કારણે જો આયના ઉપર મેલ જામી ગયો હોય, કચરો જામી ગયો હોય, બરોબર એવી જગ્યાએ એક ટપકો હોય જ્યાં આપણી આંખ હોય આયનામાં, તો આપણને દેખાય કે આંખમાં કાણું પડ્યું છે, આંખમાં કાણું નથી પડ્યું, એટલે આયનાની અંદર ત્યાં આગળ કચરો છે। તો જેવી રીતે કચરાથી, મેલથી આદર્શ એટલે કે આઈનો ઢંકાયેલો હોય અને આપણને જે બતાવવાનું છે તે ન બતાવી શકે, પેલા કામ ક્રોધ વગેરે દુશ્મનો ગણાય અને એ દુશ્મનો

0: ના કારણે આવું થાય છે. પછી અગ્નિ ઢંકાઈ જાય, મેલ ના કારણે, કચરા ને કારણે આઈનો ઢંકાઈ જાય. ત્રીજું પણ એક ઉદાહરણ આપે છે કે ઓર હોય ને, ગર્ભની અંદર રહેલું ગર્ભસ્થ શિશુ એ ઓર થી ઢંકાયેલું હોય, ઉલ્બેન, ઉલ્બ એટલે ઓર, ઓર થી ઢંકાયેલું હોય ગર્ભસ્થ શિશુ, એને પણ તમે ન જાણી શકો શું છે છોકરો છે છોકરી. જે જ્ઞાન છે સત્વગુણ થી ઉત્પન્ન થનારું, એ જ્ઞાન ની ઉપર આ આખું મોટું આવરણ થઈ ગયું. આમ તો આવરણ જ છે, એ તમસ છે, પણ રજોગુણ ના કારણે આ તમો ગુણ પણ પ્રવૃત્ત થઈ જાય, અને તમો ગુણ પ્રવૃત્ત થઈ જાય એટલે તમને જે દેખાવું જોઈએ તે દેખાય નહીં. અગ્નિ તો છે પણ એની તમને પ્રતીતિ થાય નહીં. આગળનું વિચારણા કરવા માટે આપણે હવે પછીની શૃંખલામાં સાથે મળીએ અને ફરી પાછું આગળ અધ્યયન કરીએ. અસ્તુ.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર. તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
2: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
2: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સઅપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: कार आप सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़े, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણી અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે ત્રણ હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની, અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઈરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું એ સોંગ વાગે છે કે નહીં, ચલો જોઈએ। તો ચાલો સાંભળીએ 70s ઈરા।
3: હવા કે સાથ સાથ,
4: અરે રે રે,
3: ઘટા કે સંગ સંગ,
4: સંભાળ ના
3: હવા કે।

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

કેટલું સુપર સોંગ છે નહીં. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ છે કે નહીં. મળું છું આપ.

0: ઉડાશે ધૂન.
1: હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2, આજે પ્રિયંકાની સાથે. જો તમારે પણ અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો

0: 12966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: નમસ્કાર મિત્રો, તમામ શ્રોતાઓનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના પ્રિય કાર્યક્રમ જીગરવાણીમાં. હું લઈને આવ્યો છું એક ખાસ અને જાગૃતિ ભર્યો વિષય. આજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આજે છે વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન્સ એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે, મતલબ કે સંચાર વ્યવસ્થા અને ઇન્ટરનેટ ટેકનોલોજીનો દિવસ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મોબાઈલ, ઇન્ટરનેટ અને ટેકનોલોજી વગર આજે આપણું જીવન અધૂરું છે. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આ ટેકનોલોજી આપણા જીવનને કેટલું બદલી રહી છે? ચલો આજના ખાસ કાર્યક્રમમાં સમજીએ ડિજિટલ કનેક્ટિવિટીનું મહત્વ. મિત્રો, એક સમય હતો જ્યારે કોઈને સંદેશ મોકલવો હોય તો દિવસો લાગી જતા, પણ આજે એક ક્લિકમાં મેસેજ, વિડીયો કોલ અને માહિતી વિશ્વના કોઈપણ ખૂણે પહોંચે છે. ડિજિટલ કનેક્ટિવિટી એ માત્ર ઇન્ટરનેટ નથી, એ તો એક એવી શક્તિ છે જે લોકોને જોડે છે, વિચારોને વહેંચે છે અને સપનાઓને સાકાર કરે છે. આજે વિદ્યાર્થી ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરી શકે છે, દર્દીઓ ડોક્ટર સાથે દૂરથી જ સલાહ લઈ શકે છે, નાના વેપારીઓ પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો વ્યવસાય વધારી શકે છે. પણ મિત્રો, હજુ પણ ઘણા ગામડા એવા છે જ્યાં ઇન્ટરનેટની સુવિધા સીમિત છે, એટલે જ ડિજિટલ કનેક્ટિવિટી દરેક સુધી પહોંચવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે દરેક વ્યક્તિ જોડાય છે ત્યારે જ સાચો વિકાસ શક્ય બને છે. તો આવો ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરીએ અને ડિજિટલ દુનિયાનો ભાગ બનીને આગળ વધીએ. ડિજિટલ ડિવાઇડ ઘટાડવું, કેવી રીતે ઘટાડવું એ આપણે જાણીશું વિસ્તારમાં એક નાનકડા વિરામ બાદ.

મોબાઈલ ઇન્ટરનેટ વગરનું જીવન કલ્પવું મુશ્કેલ છે. સવારથી સાંજ સુધી મેસેજ, કોલ, ઓનલાઈન કામ, અભ્યાસ બધું જ ડિજિટલ થઈ ગયું છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જ દુનિયામાં કેટલાક લોકો હજુ પણ આ સુવિધાઓથી વંચિત છે? હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ચાલો એક નાનકડી વાર્તા સાથે સમજીએ. એક ગામમાં રહેતો રાહુલ, તેને ભણવાનો ખૂબ જ શોખ હતો. પણ જ્યારે શહેરના બાળકો ઓનલાઈન ક્લાસ કરી રહ્યા હતા ત્યારે રાહુલ પાસે ન તો સ્માર્ટફોન હતો, ન ઇન્ટરનેટ. એના સપનાઓ અને તક વચ્ચે એક જ અંતર હતું, ડિજિટલ ડિવાઇડ. મિત્રો, આ માત્ર એક રાહુલની વાત નથી, આવા હજારો બાળકો, ખેડૂત, નાના વેપારીઓ અને પરિવાર આજે પણ આ અંતરને અનુભવી રહ્યા છે. એક બાજુ શહેરોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ, ડિજિટલ પેમેન્ટ અને નવી ટેકનોલોજી છે અને બીજી બાજુ ગામડામાં નેટવર્કની સમસ્યા, માહિતીનો અભાવ અને સાધનોની કમી છે. આ જ અંતરને કહેવામાં આવે છે ડિજિટલ ડિવાઇડ. પણ મિત્રો, આ સમસ્યા કાયમી નથી. જો આપણે મળીને પ્રયત્ન કરીએ તો આ અંતર ઓછું કરી શકીએ છીએ. સરકારી ગામડા સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. સ્કૂલોમાં ડિજિટલ શિક્ષણ વધારવામાં આવી રહ્યું છે અને ઘણી સંસ્થાઓ લોકોમાં ડિજિટલ જાગૃતિ લાવી રહી છે. પરંતુ માત્ર આ પૂરતું નથી. સાચો બદલાવ ત્યારે આવશે જ્યારે આપણે પોતે આગળ આવીશું. જો તમે ટેકનોલોજી જાણો છો તો કોઈ એક એવી વ્યક્તિને શીખવો, તમારા આસપાસના લોકોને ઓનલાઈન પેમેન્ટ, મોબાઈલ એપ્સ અને ઇન્ટરનેટનો ઉપયોગ સમજાવો અને ખાસ કરીને ગામડામાં રહેતા લોકો સુધી આ માહિતી પહોંચાડો. મિત્રો, ડિજિટલ કનેક્ટિવિટી માત્ર સુવિધા નથી, એ તો એક તક છે આગળ વધવાની, શીખવાની અને જીવન બદલવાની. કલ્પના કરો, જો દરેક બાળકને ઓનલાઈન શિક્ષણ મળે, જો દરેક ખેડૂતને નવી ટેકનોલોજીની માહિતી મળે, જો દરેક વ્યક્તિ ડિજિટલ રીતે શક્ય બને, તો આપણો દેશ કેટલું આગળ વધી શકે. તો આવો આજે એક નાનો સંકલ્પ લઈએ, ડિજિટલ ડિવાઇડ ઘટાડવામાં આપણો પણ ફાળો આપીએ અને એક જોડાયેલી, સમાન અને પ્રગતિશીલ સમાજ બનાવીએ. ટેકનોલોજી દ્વારા વિકાસ કેવી રીતે શક્ય છે સમજીશું નાનકડા વિરામ બાદ.

મિત્રો, આજનો સમય ટેકનોલોજીનો સમય છે. દરેક ક્ષેત્રમાં, શિક્ષણ, આરોગ્ય, ખેતી કે બિઝનેસ, ટેકનોલોજી એ જીવનને સરળ અને ઝડપી બનાવી રહ્યું છે. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજે વિદ્યાર્થી ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરી શકે છે. દુનિયાના કોઈપણ વિષયની માહિતી એક ક્લિકમાં મળી જાય છે. આરોગ્ય ક્ષેત્રમાં પણ ટેકનોલોજીએ ક્રાંતિ લાવી છે. ડોક્ટર સાથે વિડીયો કોલ દ્વારા સલાહ, ઓનલાઈન રિપોર્ટ અને આધુનિક સારવાર, આ બધું હવે શક્ય બન્યું છે. ખેડૂત મિત્રો માટે પણ ટેકનોલોજી આશીર્વાદ બની છે. હવામાનની માહિતી, નવી ખેતી પદ્ધતિ અને માર્કેટ ભાવ બધું મોબાઈલમાં જ ઉપલબ્ધ છે. અને બિઝનેસની વાત કરીએ તો નાના વેપારીઓ પણ સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પોતાનો વ્યવસાય દેશ વિદેશ સુધી લઈ જઈ રહ્યા છે. પણ મિત્રો, ટેકનોલોજીનો સાચો લાભ ત્યારે જ મળે જ્યારે આપણે તેનો સકારાત્મક અને સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ. નવી ટેકનોલોજી શીખવે છે તેનો ઉપયોગ વિકાસ માટે કરીએ અને બીજાને પણ આ માર્ગે આગળ વધવામાં મદદ કરીએ. કારણ કે ટેકનોલોજી માત્ર સાધન નથી, એ તો વિકાસ તરફ લઈ જતું એક શક્તિશાળી માધ્યમ છે. એક નાનકડા વિરામ બાદ સમજીશું એક મહત્વનો મુદ્દો, સાયબર સુરક્ષા અને જાગૃતિ.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

મિત્રો, આજના ડિજિટલ યુગમાં આપણે બધું ઓનલાઈન કરી રહ્યા છીએ. બેન્કિંગ, શોપિંગ અને સોશિયલ મીડિયા, આ બધું જ આપણા મોબાઈલમાં છે. પણ શું આપણે એટલા સાવધાન છીએ? હેલો, હાય, નમસ્કાર, હું છું જિગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. રોજ નવા નવા ઓનલાઈન ફ્રોડ, હેકિંગ અને સ્કેમના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એક નાની ભૂલ આપણને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે, તેથી સાયબર સુરક્ષા ખૂબ જ જરૂરી બની ગઈ છે. ચાલો કેટલીક સરળ પણ મહત્વપૂર્ણ બાબતો સમજીએ. ક્યારે પણ તમારો ઓટીપી, પાસવર્ડ અથવા બેંક ડિટેલ કોઈ સાથે શેર ન કરો. અજાણી લિંક્સ અથવા મેસેજ પર ક્લિક કરતા પહેલા સાવધાન રહો. મજબૂત પાસવર્ડ રાખો અને સમયાંતરે બદલો, અને માત્ર વિશ્વસનીય એપ અને વેબસાઇટનો જ ઉપયોગ કરો. મિત્રો, યાદ રાખો, સાવધાની જ સુરક્ષા છે. સાયબર દુનિયામાં સુરક્ષિત રહેવું એ આપણા પોતાના હાથમાં છે. જાગૃતિ જ આપણને બચાવી શકે છે. તો આવો આજે એક સંકલ્પ લઈએ, પોતે પણ સાવધાન રહીશું અને બીજાને પણ સાયબર સુરક્ષા વિશે જાણકારી આપીશું. મિત્રો, આજે બીજો પણ એક ખાસ દિવસ છે જે આરોગ્યથી જોડાયેલો છે. એના વિશે ડિટેલમાં જાણીશું નાનકડા વિરામ.

મિત્રો, આજે છે વર્લ્ડ હાઇપર ટેન્શન ડે. મતલબ હાઈ બ્લડ પ્રેશર, એટલે કે હાઇપર ટેન્શન એક એવી સમસ્યા છે જેને ઘણીવાર સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે, કારણ કે ઘણા લોકોને એની ખબર પણ પડતી નથી, પણ અંદરથી એ આપણા હૃદય, દિમાગ અને શરીર પર અસર કરી રહ્યું હોય છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આજના ઝડપી જીવનમાં સ્ટ્રેસ, ખોટી જીવનશૈલી અને અનિયમિત ખોરાક આ સમસ્યાને વધુ વધારી રહ્યા છે. મિત્રો, જ્યારે આપણા શરીરમાં રક્ત નસોમાં વધુ દબાણથી વહે છે ત્યારે તેને કહેવામાં આવે છે હાઈ બ્લડ પ્રેશર અથવા હાઇપર ટેન્શન. સરળ ભાષામાં કહીએ તો આપણા હૃદયથી નીકળતું લોહી નસોમાં વધારે જોરથી ધકેલાય છે અને એ જ દબાણ લાંબા સમય સુધી વધારે રહે તો એ સમસ્યા બની જાય છે. મિત્રો, આ બીમારીને ઘણીવાર સાયલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે, કારણ કે ઘણીવાર કોઈ ખાસ લક્ષણ દેખાતા નથી, પણ અંદરથી એ આપણા શરીર પર અસર કરે છે, હૃદય પર ભાર પડે છે, સ્ટ્રોક અને હાર્ટ અટેકનો ખતરો વધે છે, કિડની અને આંખો પર પણ અસર થઈ શકે છે. તો ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નિયમિત બ્લડ પ્રેશર ચેક કરાવો, ઓછું મીઠું ખાઓ, સ્ટ્રેસ ઓછો રાખો અને રોજ થોડું વ્યાયામ કરો. સાથે સાથે 2-3 લિટર જેટલું પાણી દિવસમાં પીવું જરૂરી છે. મિત્રો, યાદ રાખો, સમયસર ધ્યાન રાખશો તો મોટી સમસ્યાથી બચી શકશો. સ્વસ્થ રહો, સાવધાન.

આજે આપણે જાણીએ હાઈ બ્લડ પ્રેશરથી કેવી રીતે બચી શકાય. મિત્રો, આજના ઝડપી જીવનમાં હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પણ સારી વાત એ છે કે થોડા સરળ બદલાવથી આપણે આથી બચી શકીએ છીએ. ચાલો કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન દઈએ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. પહેલી વસ્તુ, મીઠું ઓછું ખાઓ. વધારે મીઠું બ્લડ પ્રેશર વધારવાનું મુખ્ય કારણ છે, એટલે રોજિંદા ખોરાકમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત રાખો. નિયમિત વ્યાયામ કરો. દરરોજ 30 મિનિટ ચાલવું, યોગ અથવા કસરત કરવી આપણા હૃદયને મજબૂત બનાવે છે. સ્ટ્રેસ ઘટાડો. વધારે ટેન્શન અને ચિંતા પણ બ્લડ પ્રેશર વધારશે. ધ્યાન, પ્રાણાયામ અને પૂરતી ઊંઘ લેવાથી સ્ટ્રેસ ઘટાડો. સ્વસ્થ આહાર લો. ફળ, શાકભાજી અને હેલ્ધી ખોરાક લો. તેલિયું અને જંક ફૂડ ઓછું કરો. નિયમિત ચેકઅપ કરાવો. સમયાંતરે બ્લડ પ્રેશર ચેક કરાવવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, યાદ રાખો, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આજથી જ થોડા સારા અભ્યાસ અપનાવો અને સ્વસ્થ, ખુશ અને તંદુરસ્ત જીવન જીવશો.

0: તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

હવે આપણે સમજીએ હાઈ બ્લડ પ્રેશર કેવી રીતે ઓળખવું. મિત્રો, હાઈ બ્લડ પ્રેશર એટલે હાયપરટેન્શન, એક એવી સમસ્યા છે જેને ઘણીવાર સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે. કારણ કે ઘણા લોકોને કોઈ ખાસ લક્ષણ દેખાતા નથી અને બીમારી અંદરથી ધીમે ધીમે અસર કરતી રહે છે. તો હવે પ્રશ્ન એ છે, આ સમસ્યા ઓળખવી કેવી રીતે? હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌથી સરળ અને મહત્વપૂર્ણ રીત છે બ્લડ પ્રેશર માપવું. બીપી મશીનથી આપણે બે નંબરમાં રીડિંગ મળે છે, ઉપરનો નંબર સિસ્ટોલિક અને નીચેનો નંબર ડાયસ્ટોલિક. જો આ રીડિંગ સતત 140/90 mmHg થી વધારે રહે તો તેને હાઈ બ્લડ પ્રેશર ગણવામાં આવે છે. પણ મિત્રો, એક જ વખત માપવાથી નિર્ણય લેવાતો નથી, અલગ અલગ દિવસોમાં 2-3 વખત ચેક કરવું જરૂરી છે. આજકાલ તો ઘરે પણ ડિજિટલ મશીનથી બીપી માપી શકાય છે, જેને કારણે આપણે નિયમિત ધ્યાન રાખી શકીએ છીએ. કેટલાક કેસમાં ડોક્ટર વધુ તપાસ પણ કરે છે, જેમ કે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ અને હૃદય માટે ECG. મિત્રો, સૌથી મહત્વની વાત, હાઈ બ્લડ પ્રેશર ઘણીવાર કોઈ લક્ષણ વગર હોય છે, એટલે નિયમિત ચેકઅપ જ આપણને સુરક્ષિત રાખી શકે છે. તો આજથી જ ધ્યાન રાખો અને સમયસર ચેકઅપ કરાવીને સ્વસ્થ રહો.

હવે આપણે વાત કરીશું સ્વસ્થ જીવન માટે શું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, જીવનમાં ખુશી અને સફળતા મેળવવા માટે સૌથી મહત્વનું છે સારું આરોગ્ય. તો ચાલો જાણીએ કેટલીક સરળ પરંતુ અસરકારક બાબતો. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સૌથી પહેલી વસ્તુ, સંતુલિત આહાર લો. ફળ, શાકભાજી, દાળ અને પોષક આહાર લો. જંક ફૂડ અને વધારે તેલ મીઠું ટાળો. બીજી વસ્તુ, નિયમિત વ્યાયામ કરો. દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવું, યોગ કે કસરત કરવી આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. ત્રીજી વસ્તુ, પૂરતી ઊંઘ લો. દિવસમાં 7-8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. એ શરીર અને મનને તાજગી આપે છે. ચોથી વસ્તુ, સ્ટ્રેસ ઓછો રાખો. વધારે ચિંતા અને ટેન્શન આરોગ્ય માટે નુકસાનકારક છે. ધ્યાન, પ્રાણાયામ અને સકારાત્મક વિચાર અપનાવો. પાંચમી વસ્તુ, નિયમિત ચેકઅપ. સમયાંતરે આરોગ્ય ચેકઅપ કરાવવાથી મોટી બીમારીઓથી બચી શકાય છે. મિત્રો, યાદ રાખો, સ્વસ્થ જીવન એ જ સાચી સંપત્તિ છે. નાના નાના સારા અભ્યાસ અપનાવીને આપણે લાંબા સમય સુધી ખુશ અને તંદુરસ્ત રહી શકીએ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 95129688 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 95129688 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર. શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હેલો, હાય, નમસ્કાર. ગાનો કી ઇસ મહેફિલ મે મેં આપકા તહે દિલ સે સ્વાગત કરતી હું. આજ હમ જો ભી ગાની સુનેંગે વો કુમાર શાનુ જી ને ગાયે હુએ હૈ. આપકો તો પતા હી હૈ કે કુમાર શાનુ જી હિન્દી સિનેમા કે એક જાને માને ગાયક હૈ. ઉનકા જન્મ કોલકાતા મે હુઆ થા. ઉનકા નામ દરસલ કુમાર શાનુ જી નહીં હૈ, બલ્કિ ઉનકા અસલી નામ કેદારનાથ ભટ્ટાચાર્ય હૈ. ઉનકે પિતાજી ભી સ્વયં એક અચ્છે ગાયક ઓર સંગીતકાર થે. ઉન્હોને હી કુમાર શાનુ જી કો ગાયકી ઓર તબલા વાદન સિખાયા થા. આપકો પતા હૈ કે ઉનકો ફિલ્મ ફેર પુરસ્કાર મિલા હૈ ઇસ ગાને કી વજહ સે. ઓર વો ગાના હૈ સોચેંગે તુમ્હે પ્યાર. યે ગાના દીવાના ફિલ્મ સે હૈ, જિસકા સંગીત નિર્દેશક નદીમ શ્રવણ ને કિયા હૈ. તો અગર ઇસ ગાને કી બાત હી હો રહી હૈ તો ચલો ઇસ ગાને કો સુન ભી લેતે હૈ. સોચેંગે તુમ્હે પ્યાર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

તો તમારા ચાંદની કહું જોડાયેલા રહી રેડિયો પાલનપુર 90.4 FM ની સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ની સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88 9512-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 9512-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

ઇન્સ્ટન્ટ પનીર મસાલાની રેસીપી લઈને આવી છું. તો ચાલો આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં. સૌને મનપસંદ આવે એવી આજે આપણે પનીર મસાલાની રેસીપી કરી રહ્યા છે. એ માટે કડાઈમાં હવે તેલ ગરમ થઈ ગયું છે મિત્રો. એક ટીસ્પૂન જીરું નાખીશું. જીરું નાખ્યા બાદ બે લાલ સૂકા મરચા, બે તમાલપત્ર, બધા ખડા મસાલા નાખવાના છે. 3-4 દાલચીનીના ટુકડા, 8-10 કાળા મરી, એક ચક્રી ફૂલ અને 4-5 લવિંગ. આટલું નાખ્યા બાદ આપણે એને એક 2 મિનિટ માટે આ ખડા મસાલાનો અર્ક તેલમાં ઉતરે ને એ રીતે 2 મિનિટ માટે આપણે ધીમા ગેસ ઉપર સાતળી લઈશું. મિત્રો, આ પનીરનું શાક એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. તમે ક્વિક એકદમ ક્યારેક બનાવવું હોય તો તમે આ રેસીપી ટ્રાય કરજો. ત્યારબાદ એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું.

હવે ગેસની ફ્લેમ આપણે થોડી સ્લો કરીશું. ત્યારબાદ આપણે ઝીણા સમાયેલા બે ટામેટા નાખીશું. એકથી દોઢ ચમચા લસણ અને આદુની પેસ્ટ નાખીશું. હવે આપણે આ સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, ટામેટા

નાખ્યા બાદ આપણે થોડું મીઠું નાખી દેવાનું જેથી તમારા ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય. તો આ સ્ટેપ ઉપર થોડું આપણે મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા બાદ આપણે 2 મિનિટ માટે ઢાંકી મૂકીશું જેથી ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય. મિત્રો, તમને આ નાની નાની ટીપ્સ જાણી જોઈને આપું છું, કારણ તમારી પાસે જો સમય ઓછો હોય અને તમારે શાક જલ્દી કૂક કરવું હોય ત્યારે તમારે ઢાંકી મૂકવાનું, એટલે તમારા ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય. જોયું કેટલું જલ્દીથી આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં સૂકા મસાલા નાખીશું. 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું નાખીશું અને મસાલા નાખ્યા બાદ ફરીથી મિક્સ કરી લઈશું. હવે શ્રાવણ મહિનામાં વાર તહેવાર આવવાના છે મિત્રો, તો પનીરનું શાક આ રીતે તમે ટ્રાય કરજો, મહેમાનોને પણ ખવડાવજો. એક થી બે ચમચા આપણે ચણાનો લોટ નાખીશું. ચણાનો લોટ નાખીને મિક્સ કરી લઈશું.

પછીથી આપણે એમાં અડધો કપ જેટલું દહીં નાખીશું. દહીં નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ટામેટા કુક કરવા માટે થોડું જ મીઠું નાખ્યું હતું, હવે આપણે થોડું મીઠું શાકના અંદાજ પ્રમાણે નાખી દઈશું. હવે આપણે એમાં પનીરના ક્યુબ્સ નાખીશું. અહીંયા મેં 250 ગ્રામ પનીર લીધું છે. પનીર તમે ડેરીનું જ લેજો, જે પેક આવે છે ને મિત્રો એ ના વાપરશો. ડેરીનું ફ્રેશ પનીર હશે ને મિત્રો તો આ શાક ખાવામાં ઘણું સરસ લાગશે. પનીર નાખ્યા બાદ 2 મિનિટ મસાલામાં સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે મિત્રો આ શાકની રેસીપી એટલી સહેલી છે ને કે જો તમે પહેલી વાર પણ શાક બનાવતો હશો ને તો તમે એકદમ ઇઝીલી ફટાફટ બનાવી શકશો અને ઘરના માણસોના તમે વખાણ પણ સાંભળશો, વાહ વાહ આજે શું શાક બનાવ્યું છે તમે. ત્યારબાદ આપણે એમાં થોડું પાણી નાખીશું. મિત્રો આ શાકની ગ્રેવી આપણે થોડી થીક રાખવાની છે. પાણી નાખ્યા બાદ આપણે થોડું ઉકળવા દઈશું. બે લીલા મરચા નાખીશું આપણે, 1 ચમચી ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું. કસૂરી મેથીને આપણે આ રીતે થોડી હાથથી મસળી પછી નાખીશું. આ રીતે નાખવાથી શાકમાં એનો ફ્લેવર ઘણો સારો આવે છે મિત્રો. આહા કેટલો સરસ સુગંધ આવી રહ્યો છે ને મિત્રો, કેવું થઈ રહ્યું છે કે તરત પરાઠા જોડે આપણે ખાવા લઈ લઈએ. બને ને તો આ શાક તમે પરાઠા જોડે સર્વ કરજો, ખાવાની એક એકદમ અમેઝિંગ મજા આવશે. હવે ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે આ શાકને કુક થવા દઈશું. 2 મિનિટ બાદ આપણે શાકને ચેક કરીશું. આહા સરસ પનીર મસાલા શાક તૈયાર છે. હવે આપણે ઉપરથી ભીના સમારેલા લીલા ધાણા નાખીશું. કેવી લાગી રહી છે રેસીપી? સરસ છે ને? બનાવવામાં આસાન પણ ખાવામાં એકદમ અમેઝિંગ એવી પનીરનું શાક તમારા માટે તૈયાર છે.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે શ્રીનિકા. શ્રીનિકા કહે છે કે એમને કૃષ્ણ ભગવાનથી વધારે પ્રેમ છે અને કૃષ્ણના દરેક ગીતો એમને વધારે ઓબ્સેસ કરે છે. શ્રીનિકાએ આપણને ફરમાઈશ કરી છે બાહુબલી 2 ની અંદર આવેલું એક સોંગ સોજા જરા. આ સોંગ એ આમ તો ગાવામાં આવ્યું હતું બાહુબલી માટે, પરંતુ ડેડિકેટ હતું શ્રી કૃષ્ણને. આ સોંગની વાત કરીએ તો આ સોંગ એ મધુશ્રીના અવાજમાં ગાવામાં આવેલું છે. અને આ મૂવીની વાત કરીએ તો અનુષ્કા શેટ્ટી અને પ્રભાસ એ આના મુખ્ય પાત્રો છે. બાહુબલી અત્યારે બી બધાને યાદ છે, અને જયારે બાહુબલી યાદ કરીએ ત્યારે તમને બાહુબલી વાળું જે માહિષ્મતીનો સોંગ છે એ તમારા મગજમાં તરત જ વાગવા માંડે. તો ચાલો સાંભળીએ શ્રીનિકાની ફરમાઈશ.

અને આપણે છેલ્લા ફરમાઈશ કરતા છે મિલિંદ. મિલિંદે આપણને ફરમાઈશ કરી છે લડકી ક્યુ. આ સોંગ એ હમ તુમ મૂવી જે 2004 ની અંદર આવેલું એની અંદર આવેલું હતું અને અલકા યાજ્ઞિક અને શાનના અવાજમાં ગાવામાં આવ્યું છે. આ સોંગ ની અંદર એક છોકરી અને છોકરા વચ્ચે ઘણી એવી કમ્પેરેશન કરવામાં આવી છે, ઘણી એવી વાતો કરવામાં આવી છે. પેલા કહે છે છોકરીઓ કેમ આવી હોય છે, પેલા કહે છે છોકરાઓ કેમ આવા હોય છે. તો સારી એવી ફરમાઈશ કરી છે મિલિંદ તમે, તો ચાલો સાંભળીએ મિલિંદની ફરમાઈશ.

0: ऑल राइट, इसमें झगड़ने की क्या बात है यार?
1: पहले भवरे जैसे पास पास मंडरा है, फिर बिजी हूँ ये कहकर तुमको वो
0: टर्का
1: समझा करो डार्लिंग, आज बहुत काम है।
0: भी तो सुनो,
1: दूर हुआ तो क्या, दिल में तुम्हारा नाम है। जिस चेहरे पर मरते हैं वो बोरिंग हो
0: जाए,
1: कुछ ही दिन में नजरें इनकी इधर उधर मंडरा, सिर्फ प्यार से जिंदगी नहीं चलती। इंटीरियर डेकोरेशन का कोर्स क्यों नहीं करती?
0: ओके दैट्स इट।
2: યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સએપ નંબર 9512966688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મસ મોટા પડકારની વાત, નાનકડા નિર્ધારની વાત. દુનિયાને દેખાય નહીં પણ ક્યાંક કોઈએ નિરખેલા અજવાળા ને અંધારની વાત, કહાનીઓમાં ભજવેલા બહુ અલગ અલગ કિરદારની વાતો તમે જોઈ રહ્યા છો. વાતો વાતો વિથ સં

0: નમસ્તે. ગુજરાતીઓની વાત હોય અને એમાં પણ સાઉથ મુંબઈના ગુજરાતીઓની વાત, એટલે આખા ભારતનું ઇકોનોમિક કેપિટલ છે સાઉથ મુંબઈ, ત્યારે હંમેશા એવું જ હોય કે અહીંયા તો ફક્ત પૈસા, પૈસાદાર લોકો અને એની વાત હોય. પણ એ બધાની વચ્ચે ગુજરાતીઓનું ખૂબ મોટું પ્રદાન કલ્ચરમાં પણ છે, સંસ્કૃતિમાં પણ છે. ભારતની સંસ્કૃતિમાં જેટલું આર્થિક યોગદાન છે ગુજરાતીઓનું, એટલું જ કલ્ચરલ યોગદાન પણ છે. પણ સમહાઉ એના વિશે બહુ વાત થતી નથી. આજે આપણે મળવાના છીએ એવા એક યંગ છોકરાને કે જેનું ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સરસ નામ છે, એણે ખૂબ સરસ કામ કર્યું છે. અને ગુજરાતીઓને માથે જે ટેબુ છે કે કલ્ચરલી કનેક્ટ નથી, અથવા પર્ટિક્યુલરલી સાઉથ મુંબઈના લોકો કે જેમના વિશે એવું કહેવાય કે એ લોકોને ફક્ત ઇકોનોમીમાં રસ હોય, કલ્ચરમાં રસ ન હોય, આર્ટમાં રસ ન હોય, એન્ટરટેઇનમેન્ટમાં રસ ન હોય. સો હિયર ઇઝ અર્શ વોરા વિથ અસ. અર્શ સરસ રાઇટર છે, ખૂબ બધી ફિલ્મો લખી છે એણે. અર્શ ક્રિએટિવ પ્રોડ્યુસર છે અને અર્શનું કામ ખૂબ ધુરંધર છે. વેલકમ અર્શ ઓન ધીસ શો. તારું પહેલો જ કદાચ ગુજરાતી ભાષામાં આપણે વાત,
1: ગુજરાતી ભાષામાં ફર્સ્ટ વાતચીત થાય છે. મારું ગુજરાતી એટલું સારું નથી, પણ
0: જી
1: પણ આવડે તો છે, વધારે વાત કરવી જોઈએ, એટલે આઈ થિંક આપણે ગુજરાતીથી સ્ટીક થઈએ.
0: યસ, આપણે બંને પ્રયત્ન એવો કરીએ. મારે બી મુંબઈમાં આવીને એટલે રહું છું અહીંયા, એટલે થોડુંક થોડુંક અંગ્રેજી આવી જાય છે વચ્ચે.
1: કરેક્ટ.
0: સો હું થોડુંક અંગ્રેજી ઓછું કરવાનો પ્રયત્ન કરીશ, તો થોડું ગુજરાતી વધારવાનો પ્રયત્ન.
1: અને હું ક્યારેક બહુ ઇંગ્લિશમાં જતો રહું તો તમે મને પુલ બેક કરજો.
0: ઓલ રાઈટ.
1: અને કહેજો કે ભાઈ ગુજરાતી ભૂલી નહીં જાઓ.
0: યસ. તો ટેલ મી સમથિંગ અબાઉટ, સોરી, મને તારા વિશે વાત કર. મુંબઈ ફેમિલી, આમ સુરેન્દ્રનગરના ગોપાલગઢની, સુરેન્દ્રનગરની બાજુમાં ગોપાલગઢ કરીને એક ગામ,
1: ગૌતમગઢ
0: નામનું ગામ છે. સોરી, કેટલું સરસ નામ છે ગામનું, ગૌતમગઢ. ગૌતમગઢથી મુંબઈ નેપીએનસી રોડ સુધીની તારા ફેમિલીની સફર, અને પછી તારી યાત્રા વિશેની વાત.
1: અમે તો બોર્ન એન્ડ બ્રોટ અપ સાઉથ બોમ્બેમાં જ થયા છે. મારા ડેડી ને એમનું ફેમિલી, દે યુઝ ટુ સ્ટે ઇન મજીદ બંદર, અને ત્યાંથી એ લોકો મૂવ થઈને, આઈ થિંક જયારે આ બિલ્ડિંગ બન્યું ત્યારે એ લોકો અહીંયા મૂવ થયા હતા. બિઝનેસ ફેમિલી, કાગળનો ધંધો.
0: અચ્છા, એટલે રાઇટિંગ વારસામાં આવે
1: છે. મને લાગે છે કઈ કનેક્શન છે, મને કનેક્શન સમજમાં નથી આવી, પણ કઈક તો કનેક્શન હશે એટલે. બટ આઈ વોઝ ઓલવેઝ અ લિટલ ઇન્કલાઇન ટુવર્ડ્સ ક્રિએટિવિટી. હું બચપન નાનપણથી સ્ટોરીઝનો બહુ મોટો ફેન હતો, વાંચતો હતો, પરફોર્મ કરતો હતો, અને બહુ મૂવીઝ તો મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતા હંમેશા માટે. એવરી ફ્રાઇડે હું મમ્મી અને મારા કાકી કંઈ બી કરીને પિક્ચર જોવા જતા હતા. ફ્રાઇડે નાઇટ લાસ્ટ શો હંમેશા, કોઈ બી પિક્ચર હોય, સારું હોય, ખરાબ હોય, કોઈ જોયું હોય ના જોયું હોય, અમે લોકો તો જઈને જોઈ આવે.
0: ફિલ્મ ફ્રીક ફેમિલી.
1: અમારું એક ત્યારે તો ટિકિટ લાઈનમાં ભરવું પડતું હતું, બુક માય શો હતું ને. અમારો એક હતો સત્તારભાઈ કરીને, સત્તારભાઈ વોઝ બ્લેક.
0: યસ.
1: પૂછ્યા વગર ઘરે ટિકિટ આવી જાય એવું હતું.
0: ફ્રી બુક,
1: ફ્રી બુક, ત્યારનું ફ્રી બુક,
0: ત્યારની ફ્રી.
1: હા, એ 100 રૂપિયા પર ટિકિટ લેતો હતો, અને હી વુડ જસ્ટ સેન્ડ ધ ટિકિટ, નોટ આસ્કિંગ ઓલસો દેટ આર યુ ફ્રી નોટ ફ્રી. એનો માણસ આવીને, સત્તારભાઈ નો માણસ ટિકિટ આપી દેતો હતો.
0: કયા થિયેટરની?
1: એ ત્યારે

0: તો પિક્ચર થિયેટરના હિસાબથી આવતા હતા ને, તો કોઈ ભી આપણે વાયરએફ કે ધર્માનું ફિલ્મ હોય તો એક્સેલસિયરમાં આવતું હતું, કોઈ ભી મોટી આપણે બિગ સ્ટાર સની દેઓલ ટાઈપ હોય તો મેટ્રોમાં આવતું હતું, પછી ઇંગ્લિશ પિક્ચર હોય તો સ્ટર્લિંગમાં, એવું સ્ટર્લિંગમાં જ કમ્પલસરી. આઈ થિંક દેટ વોઝ ધ ઓનલી થિયેટર જ્યાં ઇંગ્લિશ ફિલ્મ લાગતી હતી, રીગલ, ઇરોસ, એટલે જ્યાં જે પિક્ચર જ્યાં લાગ્યું હોય ત્યાં જતા રહેવાનું ફ્રાઈડે નાઇટ. અને પછી
1: તો એ સત્તારભાઈ પરથી કોઈ વાર તારી રાઇટિંગ પ્રોસેસમાં તને કેરેક્ટર લખવાનો વિચાર આવ્યો?
0: એક્ચ્યુઅલી સત્તારભાઈ પરથી એટલે એ તો વર્લ્ડ ઉપર છે ને, તો જયારે એ વર્લ્ડમાં હું પિક્ચર લખીશ તો 100% સત્તારભાઈ ઉપર તો લખવું જ પડશે. ઇનફેક્ટ ઇટ્સ સો સ્ટ્રેન્જ, હું એક વાર સુભાષગાઈને મળ્યો હતો એન્ડ સુભાષગાઈને મળીએ તો કહાનીઓ તો બોલતા રહે. હી વોઝ ટેલિંગ અબાઉટ ધ સક્સેસ ઓફ રામલખન એન્ડ ધ સક્સેસ ઓફ આઈ થિંક રામલખન એન્ડ વન ફિલ્મ આફ્ટર દેટ, એન્ડ હી સેડ યુ નો ધ બ્લેક માર્કેટિયર્સ એ વખતે એટલા એ લોકો એટલા ધૂમ પૈસા કમાયા હતા કે દે યુઝ ટુ ગેટ ધેર ડોટર્સ એન્ડ ઓલ મેરિડ બીકોઝ ઓફ દેટ વન ફિલ્મ. સો ધીસ વન ગાય હી વેન્ટ ટુ સુભાષ ગાય એન્ડ પર્સનલી એને કીધું કે યાર તમે મારી છોકરીની ના લગ્ન કરાવી દીધા તમારું એક રામલખન પિક્ચરનું, દેટ મેન વોઝ સત્તારભાઈ. એન્ડ આઈ વોઝ લાઈક વેટ ઇઝ ઇટ ધ સેમ ગાય? And we were like, oh shit,
2: full circle,
0: you know, and it was so strange that you get to hear this kind of stuff. But yeah, I feel
2: so you're schooling basically.
0: Yes. No, so there was of course that, and then there was the VCR.
2: Gujarati man.
0: Sorry. And but yeah, apne VCR yeah, upar Shevaruni library to tyarthi school pachi avine roj ek video cassette. કોઈ બી પિક્ચર હોય એ ઓલો રેકમેન્ડ કરતો હતો. બે હતી, એક શેમારુ હતી અને એક એચબી,
2: શેમારુ પેલા બાલકેશ્વરના કોર્નર,
0: કરેક્ટ, અને એક એચબી વિડીયો કરીને હતું. બંને વિડીયો કેસેટ રાખતા હતા, એકની લાયબ્રેરી મોટી હતી, એકની લાયબ્રેરી નાની હતી, એક સસ્તો હતો એક મોંઘો હતો. એટલે તો ડિપેન્ડ ઓન કોણ અલાઉ, કયું અલાઉડ હતું તે રીતે હું અને મારી બેન, આઈ ડોન્ટ હેવ અ રિયલ સિસ્ટર બટ આઈ સ્ટે ઇન અ જોઈન્ટ ફેમિલી. તો મારા કાકીની છોકરી સ્કૂલ પછી જઈને એક વિડીયો કેસેટ રોજ મળી જાય જોવા માટે, પછી જોવાનું પિક્ચર. તો આઈ થિંક એ બધું મારા દિમાગમાં ઇનગ્રેન થઈ ગયું છે, દેટ હેઝ બીન માય મેઇન ફિલ્મ નોલેજ. ત્યાંથી મને ઇન્ટરેસ્ટ આવ્યો
2: સ્કૂલમાંથી.
0: હું ગ્રીન લોન્સ હાઈસ્કૂલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું.
2: તો ત્યાં આખો દિવસ ટીચર વર્તતા નહોતા કે આખો દિવસ તું ફિલ્મો જોવે છે, યાર હોમવર્ક ટાઈમસર કમ્પ્લીટ નથી કરતો? કે
0: 3 કલાક અલાઉડ હતા મને. ઓકે, પછી અને હું એટલી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવ સ્પોર્ટ્સ ની કરતો નહોતો, તો સ્કૂલ પછી ડાયરેક્ટલી ઘરે આવતો હતો. આઈ એક્ચ્યુઅલી હેડ સ્લાઇટ મેડિકલ ઇશ્યુ, હેડ અ હોલ ઇન માય હાર્ટ, સો આઈ કુડન્ટ, મને ભાગવાનું એટલું મમ્મી બહુ ડરતી હતી એટલે, તો અને થોડો અસ્થમા ટાઈપ બી હતો મને એ વખતે, તો એટલે હું સ્પોર્ટ્સમાં એટલો ઇન્ટરેસ્ટેડ નહોતો. એટલે ઘરે આવીને એ જે સેક્શન હોય કે સ્કૂલ પછી યુઝલી ફૂટબોલ રમવા જાય, છોકરા અહીંયા રમવા જાય કે બિલ્ડિંગમાં રમે, હું એ બધું કરતો નહોતો. હું તો મારી રૂમમાં બેસીને યા તો ફિલ્મો જોયા કરતો હતો, યા આપણે જીઆઈ જોઝ, લેગો એ બધા સાથે રમતો હતો અને ખુદની દુનિયા બનાવતો હતો.
2: અને રીડિંગ હતું એ વખતથી?
0: રીડિંગ માટે શું હતું કે હું છે ને એલોક્યુશન ક્લાસમાં જતો હતો.
2: ઓકે,
0: એલોક્યુશન અને સ્પીચ એન્ડ ડ્રામા ક્લાસમાં, તો એની માટે રીડિંગ કરવું પડતું હતું અને એ મારું એન્ટ્રી ઇન્ટુ રીડિંગ હતું.
2: ઓકે,
0: મોર ધેન યુ નો, આઈ વોઝ રોજ જઈને લાઇબ્રેરીમાંથી બુક લઈને આવો અને વાંચવાનું. એ જે કુલ બુક્સ હતી એ હું વાંચતો હતો, જેમ કે પછી સ્કૂલમાં કહેવાય કે મેં આ બુક વાંચી છે, આ યુનિટ બ્લાઇટનની બુક વાંચી છે આ, એટલે. પણ જે કમ્પલસરી રીડિંગ જે હોય એ મને એલોક્યુશન અને સ્પીચ એન્ડ ડ્રામા ક્લાસીસમાંથી આવ્યું, બિકોઝ એ મને ઓપન અપ કર્યું વધારે પડતા આપણે લેખકોથી. યુનિટ બ્લાઇટન, આર એલ સ્ટાઈન, આપણે રોલ્ડાલ મને બહુ ગમતો હતો, ચાલી અંદર ચોકલેટ ફેક્ટરી, મટેલ્ડા, ધ ટ્વિટ્સ, એ બધી બુક્સ મને બહુ ગમતી હતી. તો એ બધીની લાઇબ્રેરી મારી હજી બી ઘરમાં પડી છે. કોમિક બુક્સ, લોટ ઓફ કોમિક બુક્સ, આપણે જે રદ્દીમાંથી આપણે મળે ને, સ્પાઈડરમેન, સુપરમેન, એ બધી કોમિક્સ, ફેન્ટાસ્ટિક ફોર, આઈ યુઝ ટુ લવ ફેન્ટાસ્ટિક ફોર. અવેલેબલ નથી એટલે જે મળે મેડ કોમિક્સ હોય

0: કે આપણે ડકટેલ્સ એ બધું હું વાંચતો હતો, મજા આવતી હતી મને બહુ. અને એ સેકન્ડ હેન્ડ બુક્સ માંથી મળતી હતી અમને, અહીંયા રદી વાળો હતો ને,
1: સેકન્ડ હેન્ડ બુક માંથી ફર્સ્ટ હેન્ડ નોલેજ મળે.
0: કરેક્ટ. સો એ મારું મારું
1: સો બેઝ ત્યાંથી બંધાય,
0: બેઝ ત્યાંથી બન્યો.
1: અને ફિલ્મો જોવામાંથી,
0: અને ગ્રીનલોન્સ માં એક મારા સ્કૂલમાં છે ને પ્લેગ્રાઉન્ડ હતું, એટલે એમ બી સ્પોર્ટ્સમાં સ્કૂલ આગળ ક્યારે હતી જ નહીં, બીકોઝ અમે લોકો અહીંયા
1: મુંબઈની મોટા ભાગની સ્કૂલોનો પ્રોબ્લેમ.
0: હા, તો
1: ગામ દેખાય ત્યાં
0: બિલ્ડિંગ, ફૂટબોલ ફિલ્ડ
1: બિલ્ડિંગ બનાવી.
0: હા, એક મેક્સિમમ આપણે, હા કરેક્ટ, એક મેક્સિમમ આમ થ્રોબોલ કે વોલીબોલ રમવા માટે ગ્રાઉન્ડ હતું. બટ એટલે આઈ વોઝ નોટ વેરી ઇન ટુ સ્પોર્ટ્સ, બટ આર સ્કૂલ વોઝ ઓલવેઝ આગળ હતી. આપણે એક્સ્ટ્રા કરિક્યુલર્સ વેન ઇટ કેમ ટુ સ્પીચ એન્ડ ડ્રામા, એલિક્યુશન, MUNs, Model United Nations, એ બધામાં અમે ઓલવેઝ ટોપમાં હતા. ઇનફેક્ટ વન ઓફ ધ ટોપ થ્રી સ્કૂલ.
1: તો એ બચપનમાં જે બધી ફિલ્મો જોઈ હિન્દી ઇંગ્લિશ થિયેટરમાં, શેમારૂની લાઇબ્રેરીમાંથી, સત્તર બની બ્લેકની ટિકિટો, એમાંથી કઈ ફિલ્મ જે તને આમ સખત અપીલ કરી ગઈ હોય કે યાર યસ ધીસ ઇઝ ધ વર્લ્ડ વિચ આઈ વોન્ટ ટુ એન્ટર, વિચ વિચ માઇટ હેવ ગિવન યુ ધ કિક, આમ પેલું ફર્સ્ટ સ્ટ્રોક કહેવાય ને, ચાબુક લાગી
0: હોય એ ટાઈમે છે ને, વન યુ નેવર યુઝ ટુ, બીકોઝ એ થોટ બી તમારા માઇન્ડમાં ક્રોસ ના કરે કે મને મોટું થઈને ફિલ્મ મેકર બનવું છે. દેટ થોટ બહુ જ લેટ
1: ક્યારે આવ્યું એ થોટ ફિલ્મ,
0: એ એક્ચ્યુઅલી બહુ લેટ આવ્યું. આઈ જસ્ટ વોન્ટ ટુ હેવ વન ઇનસાઇટ ઓન ધીસ, કે એ બધું રો મટીરિયલ છે, એ તમને ઇન્ટરેસ્ટ બિલ્ડ કરે કરતું હતું. ત્યારે શું છે કે ફિલ્મ્સ ઇટ વોઝ સો ફાર અવે, યુ થિંક દેટ મે બી ડ્રામા ઓર મે બી આઈ કેન રીક્રિએટ ધ સેમ સ્ટોરી જીઆઈ જો સાથે, યુ નો, ઓર સમથિંગ લાઈક દેટ. તો આઈ વોઝ અ બિગ ફેન ઓફ ઓફ ઓફ ઓફ ધીઝ બુક્સ, લાઈક યોર ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરીઝ એન્ડ યુ નો ઇવન યોર કોમિક્સ અને એ બધું. અને હું એ જ સ્ટોરી રીક્રિએટ કરતો હતો વિથ માય એક્શન ફિગર્સ, અને આઈ એમ અ હ્યુજ કલેક્ટર ઓફ એક્શન ફિગર્સ. ઇવન નાવ આઈ કલેક્ટ, I source from all over the world.
1: Arre wah.
0: I have now only one shelf full of because I got married. but otherwise my whole room was filled with.
1: Bachcho che, you have a kid?
0: No, I don't have.
1: To with lene akhi ready made library.
0: It touch bhi nahi kar sake. It is completely hidden and out of reach for any kid.
1: Okay.
0: Even when kids come na, I like you can see from outside. Please don't touch it.
1: To museum banavyu che.
0: થોડી થોડી નાખે અને ભલે બોસ આઈ કાન્ટ ગેટ ધીસ બેક ફ્રોમ જપાન યાર, વોટ આર યુ ટોકિંગ અબાઉટ, યુ નો ઇટ્સ ધેટ. સો આઈ થિંક ધેટ વોઝ ઓલ રો મટીરિયલ ધીઝ ફિલ્મ્સ. આઈ ડોન્ટ થિંક એની ફિલ્મ આઈ વોચ્ડ ઇન માય ચાઇલ્ડહુડ મને ફિલ્મ મેકર બનવાનું ઇન્ટરેસ્ટ આવ્યો. અને એ જે વન મોમેન્ટ હોય ને, જે મેં પિક્ચર જોઈને બોલ્યું કે યાર આઈ વોન્ટ ટુ બી અ ફિલ્મ મેકર, એ બહુ લેટ આવ્યું લાઈફમાં. એ ત્યારે આવ્યું જ્યારે હું કોલેજમાં હતો અને હું સીએ કરતો હતો. હું એચઆર કોલેજમાં હતો અને આપણે ગુજરાતી ફેમિલી તો શું કરવાનું, સીએ મેથ્સમાં ડબ્બો પણ તો બી સીએ. પણ હું સીએ નું ભણતો હતો અને ત્યારે બધા પિક્ચર થિયેટરમાં તો જોવાના જ, એટલે હું
1: ફ્રેન્ડની ટિકિટ તો આવી જ જતી હતી.
0: ત્યારે પછી આપણે બુક માય શોઝ, આઈ થિંક નોટ બુક માય શોઝ બટ આઈ થિંક બ્લેક વોઝ ટેકન ડાઉન.
1: હા,
0: બહુ બધા થિયેટર્સ બની ગયા હતા, મલ્ટીપ્લેક્સ આવી ગયા હતા. ધ લાસ્ટ ફિલ્મ આઈ રિમેમ્બર આઈ ટુક ફ્રોમ સત્તારભાઈ વોઝ સલામ નમસ્તે. Okay. I remember this very clearly because once multiplexes came in, the tickets became so expensive that I think even he had difficulty selling it with a premium price. So that was the last film. I paid 1400 rupees a ticket for Salaam Namaste. It was insane. Yes. And it was the first film I had actually seen in a multiplex, INOX and Ironman Point Wadu. So now though this is a very normal rate, but at that time that's like
1: 400 rupees,
0: that's like that's like Durandar ticket price.
1: Ha,
0: yeah, so that way. But
1: so CA wali ema thi pachi pehli film ni moment par hata apde.
0: Ha, to hu CA banto to ane hu gayo to The Dark Knight jo.
1: Okay,
0: મેં લાઈફમાં આવી ફિલ્મ ક્યારે લાઈફમાં નથી જોઈ અને હું બેટમેન

0: વાંચતો હતો. મારી ફેવરેટ બેટમેન કોમિક હતી ધ ડાર્ક નાઇટ રિટર્ન્સ. તો આઈ વોઝ વેરી વેરી એક્સાઇટેડ ટુ વોચ એન્ડ આઈ લવ બેટમેન બિગિન્સ. ડાર્ક નાઇટ જોયું મેં, નીકળ્યું હું જેવો થિયેટરમાંથી નીકળ્યો, આઈ રિમેમ્બર ટેલિંગ માય બેસ્ટ ફ્રેન્ડ હુ હેડ કમ ટુ ધ થિયેટર વિથ મી એન્ડ એવરીવન વોઝ બ્લોન અવે બાય ધેટ ફિલ્મ, સેઇંગ યાર આઈ વોન્ટ ટુ મેક મૂવીઝ હિયર.
1: ડાર્ક નાઇટ જોઈને,
0: ડાર્ક નાઇટ જોઈને, એન્ડ જસ્ટ બિફોર દેટ આયર્ન મેન હેડ કમ આઉટ.
1: ઓકે,
0: યુ નો, એન્ડ ઓલ ધીસ આ બધા કેરેક્ટર્સ તમારા, તમે નાના હતા ત્યારે વાંચ્યા છે, તમે ગ્રો અપ થયા છો એ કેરેક્ટર્સ સાથે. ટુ સી દેટ યાર ધીસ કેન ટર્ન ઇન ટુ દેટ, દેટ જસ્ટ ચેન્જ માય પર્સપેક્ટિવ. આઈ વોઝ બ્લોન અવે. બટ ધીઝ વોર ધ મુવીઝ દેટ વોન્ટેડ, દેટ મેડ મી વોન્ટ ટુ બી અ ફિલ્મ મેકર.
1: પણ એ
0: ધીઝ વોર ધ કાઇન્ડ ઓફ મુવીઝ આઈ થોટ આઈ વુડ બી મેકિંગ. ત્યારે કમ્સ બેક ટુ માય ચાઇલ્ડહુડ. મારા જે પેરેન્ટ્સ ને મમ્મી ને કાકી ને
1: ઘરમાં સાથે જોઈન્ટ ફેમિલીમાં,
0: જયારે હું જોઈન્ટ ફેમિલીમાં હતો, નાઉ આઈ એમ હું, મારી મમ્મી, મારા ડેડી, મારા કાકા કાકી બા અને મારા કાકા કાકીની ડોટર,
1: સાત લોકો.
0: અને વી યુઝ ટુ બી ઇન ધ હાઉસ એન્ડ એવરીથિંગ, વી હેડ અ ડુપ્લે. સો આઈ યુઝ ટુ વર્ક એટ નાઇટ, મારે ખાલી મારા બા ત્યારે જાગતા હોય, કેમ કે એ તો વહેલા ઉઠીને આપણે પ્રતિક્રમણ કરતા હતા, એટલે જયારે 4 વાગે ઉઠીને પ્રતિક્રમણ કરે ત્યારે હું લખું. એવું હતું,
1: તારા પ્રતિક્રમણ
0: ચાલે, મારું પ્રતિક્રમણ,
1: તારી સાધના.
0: હા, કરેક્ટ
1: કરેક્ટ. એટલે
0: તો ડાર્ક નાઇટ એન્ડ ઓલ દેટ મેડ મી વોન્ટ ટુ બી અ ફિલ્મ મેકર. બટ ઇટ ઇઝ, એન્ડ આઈ થિંક ધીસ હેપન્સ ફોર જે મિલેનિયલ જે કહેવાય, ધેર એન્ટાયર આઈડિયા ઓફ ફિલ્મ એન્ડ ફિલ્મ મેકિંગ વોઝ ડિફાઇન્ડ બાય 3 પ્રોડક્શન હાઉસીસ,
1: કરેક્ટ,
0: યશરાજ, ધર્મા એન્ડ એક્સેલ, એસ્પેશિયલી ધી અર્બન ક્રાઉડ.
1: પાછું ગુજરાતી કરાવી,
0: હા, એસ્પેશિયલી આપણે જે બોમ્બેના લોકો છે ને એવું બધું, મેટ્રો સિટીઝના લોકો, આપણે યશરાજ, ધર્મા અને એક્સેલના પિક્ચર જોઈને મોટા થયા છે. એ મારું રો મટીરિયલ બની ગયું હતું, એ મારું વોઇસ એઝ અ ફિલ્મ મેકર બની ગયું હતું. રામગોપાલ વર્માની ફિલ્મ મેં જોઈ નથી, અલાઉડ જ નથી ત્યારે, બહુ વાયોલન્ટ હોય ને.
1: હા,
0: સંજય દત્ત ફિલ્મ એન્ડ ઓલ ધેટ સ્ટફ, વી વર નોટ અલાઉડ ટુ વોચ ઇટ બીકોઝ વી વર અલાઉડ ટુ વોચ ધ હેપી ગો લકી, ગો ટુ ધ થિયેટર્સ, હેવ ફન એન્ડ કમ બેક, જેવી જે ફિલ્મો હોય ને એ એન્ટરટેનિંગ ફિલ્મ, એન્ટરટેનિંગ એન્ડ નોટ વેરી હાર્ડ હિટિંગ, યુ નો, નોટ ઓફ ધ બીટન ટ્રેક વાળી જે ફિલ્મ હોય ને એવી. તો ધોઝ વોર ધ કાઇન્ડ ઓફ ફિલ્મ આઈ ડિસાઇડેડ ટુ એન્ટર ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિથ,
1: બીકોઝ ધર્મા એક્સેલ,
0: ધર્મા એક્સેલ એન્ડ દિલ ચાહતા હૈ, અગેન યુઝ ધીઝ ફિલ્મ આર જસ્ટ સ્ટક ઇન અવર હેડ્સ, યુ નો.
1: તો તારા ફ્રેન્ડ ને તે કહ્યું કે યસ ધીસ ઇઝ ધ મોમેન્ટ, અને હવે મને રિયલાઇઝ થયું છે કે એ ઘરે આવીને સૌથી પહેલા કોને કીધું ને, જેમને કીધું એમનું ઇમિડિયેટ રિએક્શન?
0: કોઈને નહોતું કીધું, નોટ અ ફિયર, બટ ઇટ્સ, આપણે શું છે કે કોઈ કનેક્શન્સ દૂર દૂરથી નતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, અને કનેક્શન્સ ના હોય તો તમે એન્ટ્રી કેવી રીતે મારશો?
1: કરેક્ટ,
0: રાઈટ. અને આપણે લાઈફ લોંગ સાંભળ્યું છે કે સ્ટ્રગલ બહુ છે આ તે, તો એટલે એ થોટ આવે કે ફિલ્મ્સ બનાવી છે, ઇન્ટરેસ્ટ છે, લેપટોપ લખવા, લેપટોપ પર લખવાથી કોઈ રોકી ના શકે તમને, તે એક આઉટલેટ બની ગયું રાધર દેન અ કરિયર ઓપ્શન.
1: કરેક્ટ,
0: કરિયર ઓપ્શન ત્યારે બન્યું જયારે મેં સીએ એક્ઝામમાં ફેલ થયો,
1: એટલે દરવાજો ખુલ્યો,
0: દરવાજો ખુલ્યો, અને બધાને ખબર હતી હું ફેલ થવાનો હતો, કેમકે મને ઇન્ટરેસ્ટ બી નહોતો. તો ત્યારે મેં કીધું કે મને કંઈક ક્રિએટિવ કરવું છે, મને શું કહેવાય, એડવર્ટાઇઝિંગ કે કંઈ ટ્રાય કરીએ. તો માય ડેડ ન્યૂ ધ ઓનર ઓફ પરસેપ્ટ વેરી વેલ,
1: ઓકે,
0: તો મને પરસેપ્ટના એડવર્ટાઇઝિંગમાં મૂકી દીધો. પણ ફર્સ્ટ રિએક્શન એ જ હતું, પહેલા કેમ ના કીધું,
1: હા, ત્રણ વર્ષ બગાડ્યા
0: કેમ, યુ નો, આટલું. તો આઈ, ધેટ્સ વાય આઈ રિયલાઇઝ માય પેરેન્ટ્સ એક્સ્ટ્રીમલી સપોર્ટિવ અબાઉટ ધીસ હોલ થિંગ, યુ નો, એન્ડ આઈ વોઝ લાઈક, આઈ વોઝ જસ્ટ બીંગ ફિયરફુલ ઓફ ફોર નો રાઈમો રીઝન નાઉ.
1: તો ધેટ્સ વાય આઈ કેટલો સમય કામ કર્યું, એન્ડ ઇઝ વોટ,
0: પરસેપ્ટમાં મેં ઇન્ટર્ન તરીકે હતો, ત્યારે કોપી રાઇટિંગમાં તો ઘૂસવું બહુ ડિફિકલ્ટ હતું, તો ક્લાયન્ટ સર્વિસિંગ કરવાનું હતું. ક્લાયન્ટ સર્વિસિંગમાં હું એટલો ખરાબ હતો કે કોપી રાઇટિંગમાં મને નાખી દીધો, અને કોપી રાઇટિંગમાં હું

0: ઇન્ટરેસ્ટેડ તો હતો. અને ત્યાં મારો એક બોસ હતો, એને મેં કેઝ્યુઅલી કીધું કે યાર ફિલ્મ સ્કૂલ જવું જોઈએ ને મારે, તો હી સે હા જવું જોઈએ, ઇફ યુ ઇન્ટરેસ્ટેડ ધેન ડુ દેટ, યુ આર યંગ, યુ કેન ડુ ધીસ સ્ટફ. સો આઈ આસ્ક્ડ હિમ ટુ ટેલ માય ડેડ કે યુ નો મેબી યુ કેન ગો ટુ ફિલ્મ
1: મારા વચ્ચે.
0: અગેન સેમ થિંગ, વાય કુડન્ટ યુ જસ્ટ ટેલ અસ બિફોર. અને ફિલ્મ સ્કૂલ ત્યારે બે જ હતી, એક તો આપણે પુનામાં હતી
1: FTI,
0: અને વિસલિંગ વુડ્સ હમણાં હમણાં બન્યું હતું, કુલ હતું, બોમ્બેમાં હતું.
1: યસ,
0: તો બોમ્બેમાં હોય તો એટલીસ્ટ યુ નો યુ કીપ અ ચેક કાઇન્ડ ઓફ અ થિંગ, પછી માય પેરેન્ટ્સ આર મોર કમ્ફર્ટેબલ. થર્ડ ઓપ્શન હતું ન્યુયોર્ક જઈને ભણો, ફીઝ એટલી મોંઘી કે ઓપ્શન નતું. પછી સ્કોલરશીપમાં આપણે અપ્લાય કરો, યુ ડોન્ટ હેવ અ બેકગ્રાઉન્ડ, સો અગેન ઇટ્સ વેરી
1: ડિફિકલ્ટ. બનાવી તો આપણે હિન્દી જ ફિલ્મો,
0: બનાવી તો હિન્દી ફિલ્મો જ છે. તો જયારે વિસલિંગ વુડ્સમાં ગયો, મેં જોયું કે યાર ધીસ યુનિવર્સિટી ઇઝ ઇન ધ હાર્ટ ઓફ ફિલ્મ મેકિંગ, ફિલ્મ સિટીની અંદર જ યુનિવર્સિટી છે, શૂટિંગ એક્સેસિબલ હશે, બધાના નેપો કિડ્સ બી અંદર હશે, તો કોન્ટેક્ટ બી બધી જશે
1: આપણને જે ઇશ્યુ હોય.
0: અને બેસ્ટ પાર્ટ એ હતું કે ધે સેડ ઇટ ડઝન્ટ મેટર if you know nothing about films, we will teach you from scratch, which is not the case with an FTI.
1: Correct.
0: FTI, there's an entrance exam and all that stuff, you know. So they expect you to have some kind of knowledge on filmmaking, which I didn't even know ki mari pas che ke nahi e knowledge.
1: Banwa mate to jau
0: hoy to banwa mate jau to e mane e loko assure karyu and pachi me whistling woods gayo ane whistling woods thi maru filmmaking journey shuru thayu. Bahu maja aavi,
1: whistling maja aavi ne
0: bahu j maja aavi. Kem ke finally આપણે લાગે ને આપણે ગાંડા લોકો છીએ, ગાંડાની આખી યુનિવર્સિટી મારા જેવા ગાંડા લોકો,
1: અને ગાંડા લોકો દુનિયામાં ફેરફાર લાવી શકે ને, બહુ ડાયા લોકો બહુ બદલાવી ના શકે.
0: કરેક્ટ કરેક્ટ. એ તે દિનો એ ત્યાં છે ને, એક વેન યુ એન્ટર વિસલિંગ વુડ્સ ધેર ઇઝ એ કોટ છે બાય આઈ કાન્ટ રિમેમ્બર હુ ઇટ ઇઝ નાઉ.
1: હા, પણ શું કોટ છે, શું લખેલું છે?
0: ઇન ધ ઇન અ મેડ મેડ વર્લ્ડ ઓનલી ધ મેડ આર સીન. You know, so I saw that and I realized ki je rite hu films analyze karto to, je rite hu filmo ni vato karto to, je rite mane excitement hatu film jovanu, badha ahiya aava che, you know,
1: aa khud aaki duniya
0: jevi, aaki duniya jevi che. So I was having a blast. University ma je film joye eni dvd hati, to roj library ma jaine ek film jaine joyavanu, ke library ma besine joani film. It was great. You can take any book you want on filmmaking. To bahu maja aavi. More importantly, film knowledge karta vadhare mane je whistling woods mathi madyu is relationships. Je loko mara whistling woods ma friends banya ta, haji sudhi hu e loko sathe kaam karu chu. Because be loko agar similar soche na to maja aavi jaye.
1: Matlab
0: મસ્તી મસ્તીમાં પિક્ચર નીકળી જાય એ વાળું.
1: કરેક્ટ.
0: તો માય ફર્સ્ટ ફિલ્મ આઈ રિમેમ્બર વોઝ અ ફિલ્મ કોલ્ડ મીનાક્ષી સુંદરેશ્વર, ઇઝ માય ફર્સ્ટ રિલીઝ. માય ડિરેક્ટર ઇઝ ફ્રોમ વિસલિંગ વુડ્સ.
1: ઓકે, સો યુ યુ તે રાઇટર તરીકે ફિલ્મ?
0: હું રાઇટર તરીકે. હા, એ મેં સ્ટોરી વિસલિંગ વુડ્સમાં જ લખી હતી.
1: ઓકે, ભણતા ભણતા
0: ભણતા ભણતા. હા,
1: ઓકે.
0: તો મારું જે ત્યાં ડિપ્લોમા ફિલ્મની એક સ્ક્રિપ્ટ હતી, એ સ્ક્રિપ્ટ વોઝ 6 શોર્ટ ફિલ્મ્સ ઇનટુ 1 ફીચર ફિલ્મ.
1: ઓકે,
0: સો વન ઓફ ધ શોર્ટ ફિલ્મ્સ my director Vivek, he was a direction student, he loved and he said let's make this into a full fledged film, this subject feature is very interesting. Haan. So the relationships that I made in Whistling Woods I still work with. I am bo maja ave loko sare kaam karvani.
1: My Vivek Lingwoods ma ketla
0: vachi nahi, same batch.
1: Acha, same batch. Okay,
0: bo bada loko je mara batch ma hata je sathe hu haji tak kaam karu chu, kem ke mane khabar chhe ke એક તો મજા એમ બી છે ને, સાથે ગ્રો
1: થયા છે. યસ, યારાના દોસ્તાનાની તો મજા છે.
0: કરેક્ટ કરેક્ટ. સો અને દુનિયાભરથી લોકો ને, એક આસામથી એક આવ્યો છે, એક રાજસ્થાનના નાના ગામથી એક આવ્યો છે, ચાર દિલ્હીના લોકો છે, બે આંધ્રપ્રદેશના લોકો છે. એઝ અ બોય ફ્રોમ સાઉથ બોમ્બે આઈ હેડ નો એક્સપોઝર ટુ ધ વર્લ્ડ. સડનલી આઈ એમ એક્સપોઝ ટુ ધ વર્લ્ડ એન્ડ આઈ
1: હિન્દુસ્તાન આવું પણ છે.
0: હા, માય ક્યુરિયોસિટી ઇઝ એટ ઇટ્સ પીક. તો મજા આવી ગઈ.
1: ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી પહેલી ફિલ્મ કેટલા વખતમાં આવી? એઝ અ રાઈટર
0: બહુ ટાઈમ લાગ્યો.
1: એ બધી
0: હું ગ્રેજ્યુએટ થયો 2012 માં.
1: હા,
0: અને મારી ફર્સ્ટ ફિલ્મ આવી હતી 2022.
1: ઓકે,
0: 2019. આઈ હેવ ટુ ચેક એક્ચ્યુઅલી.
1: આઈ ડોન્ટ નો. હવે તો IMDb ને એના ઉપરથી
0: ઇટ ઇઝ જસ્ટ વી શોટ ઇન કોવિડ. આઈ થિંક ઇટ વોઝ 2020
1: 20 20

0: કોવિડ
1: વોઝ 2021 મીનાક્ષી ગંગેશ્વર મીનાક્ષી ગંગેશ્વર 2021
0: તો એ 10 વર્ષનો વચ્ચે જે ફેઝ એમાં શું કર્યું? હાઉ ડીડ યુ સર્વાઈવ એઝ અ રાઇટર? આઈ મીન આમ સર્વાઈવલના પ્રોબ્લેમ્સ કે ઇશ્યુ હોય નહીં, કારણ કે ફેમિલી ઇઝ વેલ સેટલ્ડ ઇન ધ બિઝનેસ.
1: નો નો, ધેર વર બીકોઝ આઈ ડોન્ટ થિંક વી વર ગોઈંગ થ્રુ ધ બેસ્ટ પેચ ફાઇનાન્શિયલી, સો આઈ કુડ નોટ અફોર્ડ ટુ.
0: ગુજરાતીમાં
1: હા, તો અમે ફાઇનાન્શિયલી એટલા કંઈ સોર્ટેડ નહોતા, હજી બી નથી. બધાને લાગે સાઉથ બોમ્બેમાં રહે છે તો ફાઇનાન્શિયલી તો સોર્ટેડ જ હશે, બટ અપ્સ એન્ડ ડાઉન્સ ઇન અ બિઝનેસ ફેમિલી ઇઝ વેરી નોર્મલ. સો આઈ થિંક ધેર વોઝ અ ડાઉન એન્ડ ધેર વોઝ અ કન્સિસ્ટન્ટ ડાઉન, વિચ ઇઝ વાય આઈ હેડ ટુ, આઈ કુડ નોટ અફોર્ડ. મને એવું કે આર્ટિસ્ટ છું, આર્ટિસ્ટ છું તો
0: રાઇટર્સ બ્લોક,
1: રાઇટર્સ બ્લોક આઈ કુડ નેવર અફોર્ડ, યુ નો. તો હું જેવો વિસલિંગ વુડ્સ થી નીકળ્યો, મને વિસલિંગ વુડ્સ ના જે આપણે શું કહેવાય પ્લેસમેન્ટ હોય ને, એમાં મને યુટીવી ડિઝની માં એક સુપ્રતિમ સેનગુપ્તા કરીને, હી વોઝ હેડ ઓફ ડેવલપમેન્ટ, સો હી આઈ મેટ હિમ, હી કેમ ફોર ધ પ્લેસમેન્ટ ઓનલી. વી હેડ અ ગુડ, આઈ ટોલ્ડ હિમ બેસિકલી પિચિંગ સેશન હોય તો તમે તમારી સ્ટોરી કહો અને સાંભળે અને ગમે તો બનાવવાની ટ્રાય કરે, ના ગમે તો માણસ ગમી જાય, એવું હોય.
0: કઈ પણ ગમવું જોઈએ,
1: કઈક તો ગમવું જોઈએ, ક્યાં તો કઈ ના ગમે તો પછી ગયા નેક્સ્ટ નેક્સ્ટ, એવું હતું. પણ માણસ ગમી ગયો મને એમ લાગે છે, સુપ્રો સુપ્રો ને હું. તો મેં ડિઝની યુટીવી માં જઈને ઇન્ટર્નશીપ કરી.
0: ઓકે,
1: એની વચ્ચે આપણે શું કે ધ મોસ્ટ કોમન થિંગ ઇઝ ફિલ્મ સ્કૂલ માંથી નીકળો, અસિસ્ટન્ટ ડાયરેક્ટર બની જાઓ.
0: કરેક્ટ.
1: તો અગેન મેં ડેડીને પૂછ્યું, કોઈ છે માણસ કોઈ તેને અસિસ્ટન્ટ ડાયરેક્ટર? મને શું ખબર, પણ દૂર દૂરથી ઓળખાણ કાઢીને ખબર પડી કે અમારા એક કોઈ દૂરના રિલેટિવ છે જેનો એક સ્ટુડિયો છે બોરીવલીમાં, ત્યાં શૂટિંગ થાય છે એક પિક્ચરનું, જઈને બેસી જા.
0: ઓકે,
1: એન્ટ્રી મળી જશે તો હું એડી બની જાઉં એની ઉપર. તો એને આમ બેગ એન્ડ પ્લીડ કરીને કીધું, તો હા સ્ટુડિયો ઓનરે બેગ એન્ડ પ્લીડ કરીને કીધું, કેમ કે એ જે શેડ્યુલ હતું દેટ વોઝ બીંગ શોર્ટ ઇન હિઝ સ્ટુડિયો, તો આખે ત્યાં બંગલો બન્યો હતો એન્ડ એવરીથિંગ. તો કે આ જા, આઈ વોઝ ધ 17th એડી, 17th. કોઈ ભાવ નતું આપતું,
0: કોઈ ખબર નતું 70માં એડી તરીકે.
1: હા,
0: કામ શું સોંપ્યું?
1: કઈ નહીં, આવું છે બેસી રહે. હું ફર્સ્ટ ડે ગયો, કઈ કામ નહીં. સેકન્ડ ડે ગયો, કઈ કામ નહીં. મને ફર્સ્ટ એડી બી નથી ખબર કોણ છે, કઈ શું ચાલે છે સ્ક્રિપ્ટ. તો આઈ વોઝ જસ્ટ સિટિંગ એન્ડ બીંગ લાઈક વોટ એમ આઈ ડુઈંગ, લાઇટમેન સાથે વાત કરો કે પછી સ્પોટ બોય સાથે વાત કરો,
0: ખાલી રેકમેન્ડેશન હતું એટલે
1: બધા ભાગદોડ જ કરતા હોય ને ત્યાં, ચિલ્લમ ચિલ્લી ચાલતી હોય. તો હું શું કરું મને ખબર જ નથી. 4 દિવસ હું એમ બેસી રહ્યો, આમ દૂરથી જોઉં છું. દેટ્સ વેન આઈ સેડ આઈ વિલ ગો એન્ડ વર્ક વિથ સુપ્રો ઇન ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ વોઝ ગ્રેટ ફન. યુટીવી એટલે દેટ વોઝ વન ઓફ ધ ટોપ પ્રોડક્શન હાઉસીસ. તો યુટીવી વોઝ,
0: તો યુટીવી એ રોની સ્ક્રુવાલા,
1: યસ,
0: મારા લાઈફમાં વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ માણસ છે.
1: હા,
0: કારણ કે એમણે જે કામો કર્યા છે અને બધા અલગ અલગ અલગ પ્રકારના, એમાં યુટીવી એ એક ગુજરાતી ન્યૂઝ પોર્ટલ, ભારતનું સૌથી પહેલું ન્યૂઝ પોર્ટલ શરૂ કર્યું. તો હવે તો ખૂબ બધા
1: રાઈ છે,
0: બીંગ પારસી, એને થયું કે ગુજરાતી લેંગ્વેજમાં કરવું જોઈએ, કેમછો.com કરીને.
1: નાઇસ.
0: અને આઈ વોઝ ધ સેકન્ડ ન્યૂઝ એડિટર ફોર
1: સુપર્બ.
0: આઈ હેડ અ ગ્રેટ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ
1: સુપર્બ. યસ, સુપર્બ.
0: યસ. હા, સો યોર ડેઝ ઓફ યુટીવી.
1: સો ત્યારે છે ને અમને કેબિન,
0: ઘણું બધું કોમન નીકળતું જાય છે. પાલનપુરીઓ ઘણા કરેક્ટમાં રહે છે.
1: આઈ થિંક
0: યુટીવી ની નોકરી,
1: સો ધેર આર સચ લિટલ ગુજરાતીઝ ઇન ફિલ્મ મેકિંગ કમ્પેર્ડ ટુ ધ લાર્જર પાઈ ચાર્ટ ઓફ ફિલ્મ મેકર્સ. દેટ કોમન

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: નમસ્કાર, રેડિયો પાલનપુરમાં તમારું સ્વાગત છે. હું છું આરજે અંજલી અને આજે તમારી માટે એક સુંદર મજાનું નિબંધ લઈને આવી ગઈ છું.

હા હા, એ જ નિબંધ જે આપણે બાળપણમાં લખતા હતા સ્કૂલમાં, જયારે ટીચર આપણને કહે ને કે કોઈ સબ્જેક્ટ આપે, કોઈ વિષય આપે, એના ઉપર તમે તમારા વિચારો શેર કરો અને એક સરસ મજાનો નિબંધ લખો, ત્યારે આપણે નિબંધ લખતા. આજકાલ તો નિબંધ વિશે આપણે ક્યારે વાત જ નથી કરતા. તો આજે તમારી માટે હું એક સરસ મજાનું નિબંધ લઈને આવી ગઈ છું, જેનું નામ છે ઘર. ગુજરાત સાહિત્ય અકાદમીની ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7ના ચૂંટેલા નિબંધો મણીલાલ હ પટેલના, એ નિબંધોમાંથી એક નિબંધ ઘર. ડુંગરા જેવડું ઘર, કણબીને તો અનાજ ભરવા સંઘરવા જોઈએ, ઢોરનું કોડિયું અને ઘાસ ભરવાના માળા જોઈએ, કોઠાર માટેની જગા જોઈએ ને પરોણા માટે પડસાળ, એટલે લુણાવાડિયા પાટીદારોના ઘર મોટા ડુંગરા જેવડા, ઘણા ને તો વખાર જેવા, બધું ભરેલું ને આડાઅવળું ખડકેલું. એ જમાનાની માટી થાપી ભીંતો, છાણ લીપી ઓસરી, વડીઓ જડેલા મોટા માળા અને ઉપર નળિયા છાયા ધાળિયા છાપરા, બંધ કોલાવાળી પડસાલો, મોટી ચોપાડ, વિશાળ ગુંજાર ને પાછળ એક ઢાળિયામાં ઓરડી જેમાં પાણી ગરમ કરવાનો ચૂલો ને ભેંસ બળદના ખાણદાણ બાફવાના ગોરિયા, એ પછી નાવાનો પતરો, ત્યાં પાણીની ઘડી અને માટલા, પાસે વાળોલ પાપડી, ગિલોડીના વેલા, ચડાવેલ કળિયા અને રીંગણ ક્યારો, પછી વાડો, વાડામાં ખળું ને પછીની ખુલ્લી જગામાં ઘાસના કુંદવા, એ પછી વાડને અડીને કણજી, હરના ઝાડ, એની નીચે કરાઠાના કઠિયારા, પછી ખોડીબારું, ત્યાંથી જવાય દાંતીએ, સીમે, નદીએ, બીજી બાજુ નેળિયાની પડખે ભાગોળ, જ્યાંથી ગાડા ખળે આવે જાય, ઘર પડસાળની આગળ આંગણું, ત્યાં ઢોરને બાંધવાની ગમાણ, માથે લાકડાની મેડી, ઉપર ઘાસ, એ પછી ઝૂલતા લીમડા ઝાડ ને પછી કૂવો, ત્રિભેટો, ત્યાંથી નેળિયા ફળીએ ફળીએ ને સીમ વગડે લઈ જાય. ઘણા ગામ બે હારવાળા ઘરોમાં વસેલા, પણ ઘણા તો નેળિયા ત્રિભેટિયાઓ વચ્ચે આંગણા ઘર વાડા પછી એમ વસેલા, ગામ જુદા જ લાગે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર. આ પાટીદારોના ઘર આંગણા મકતાવાળા મોકળા, પડસાળની આગલી ભીંતે માટી થાપી પેલીઓ કે ક્યાંક ઈટ ચણી ઓટલીઓ હોય, કરો ઊંચો ચૂનો કરેલો કે રાતી ગોર મટીને લીંપેલો, ક્યાંક મોર ચિત્રેલા ભળાય, કરમાય થોડા નાના ઝાડવા, ત્યાંય પણ હોય કઠિયારો, રોજે રોજ વાપરવાના બાળવાના લાકડા, ઉકરડો વાડામાં છેલ્લે હોય. આવા ઘર બબ્બે ત્રણ ત્રણના ઝુમખાઓમાં મોટે ભાગે કુટુંબો પ્રમાણે વસેલા હોય. ના, અમારા ગામડામાં તો માંડ મીડિયો ના મળે, ન મળે સાંકડી શેરીઓની સંકડાસ કે પાસે પાસે વસેલા ફળિયાની ગીંચતા પણ ન મળે. અમારા ગામડાને તો ન ખડકીઓ હોય ડેલીઓ હોય કે ન ચણ્યા હોય કોટ કાંગરા, બધી ખુલ્લાસ. બહુધા માણસો એવા ખુલ્લા ને મોંકળા મનવાળા મળે. કાળજાળ ઉનાળે આવા ઘરમાં કદી બફારો વળ્યો નથી. નળિયા છાયા પડાળમાંથી પવન સંચરતા હોય, ઘાસમાળા ગરમીને રોકતા હોય, માટીની ભીતો ઝટ તપે નહીં ને તળ્યું તોય છાણ લીપ્યું ઓકળીવાળું એ ટાઢું લાગે. પંખા વગર એવા ઘરમાં જિંદગીના 25-25 વર્ષો કસી ફરિયાદ વિના વીતી ગયા. શિયાળો જરા વધારે ટાઢો લાગે, પણ ચોમાસે વરસતો વરસાદ રાતભર નળિયા વગાડતો એ સંગીત ઊંઘને ઘૂંટે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર.

અંધારી રાતોમાં વરસતો વરસાદ નેવાના દેકારાથી પમાતો. દિવસે એ નેવાની ધારાઓ નીચે નાવાનું ને ચોખ્ખું પાણી ભરી નાવાની ઘડીઓ ભરી લેવાની. ઘરની પછીત લગી ઘાસ ઉગી આવે

ખાડો ખેડીને મકાઈ વાવી હોય, ખડું પણ ઘાસથી લીલછાઈ જાય, અમારું ઘર વાડવેલાથી છવાયેલો વાડો વચ્ચે ઊભું હોય, હરિયાળા બેટમાં વસવાનો એ નોખો અસલ અનુભવ, શિયાળો લીમડા ખેરવે વાડામાં સોનેરી પરાળના કુંદવા અને સીમ પર પીળ ચટ્ટી, પરોળથી આંગણે તાપણી સળગાવી દાદા તાપતા હોય, ત્યાં ઋતુ બદલાય અને પ્રત્યેક ગતિવિધિ પમાતી રહેતી, ઉનાળો બેસે અને ખાટલા ચોપડા પડસાળો છોડીને ફળિયામાં આંગણામાં આવી જાય, ચૈત્ર વૈશાખની ચાંદની રાતોમાં ખુલ્લા આભ નીચે સુવાનું એ સુખ શહેરની સાંકળ માંકણ શેરી અગાસી ક્યાં મળે, પેલા ચામર ઢોળતા લીમડા માથે જબૂળતા હોય, દૂર નદીના ભાંઠામાં સારસ પ્રહરે પ્રહરે બોલતા હોય ને એમ રૂપેરી રાત પસાર થતી હોય, ઘર પાસેના નદી કૂતરોમાં બહાર આવી શિયાળવાલ લારી કરે ને ગામના કૂતરા એના જવાબમાં ભસતા ભસતા ગામ સીમની સરહદ સુધી દોડી જાય, એક નાનકડું અવાજ યુદ્ધ ખીલાઈ રહે ને પાછી રાત ટાઢા જળમાં પતરા જેવી શાંત, હા ઘુવડનો ડરામનો અવાજ રાતને બીકાવળી બનાવતો, સીમમાં વાસો ગયેલા કોઈ ખેડૂતો ઢળતી રાતે ગાવાનો અવાજ સંભળાતો ને ક્યાંક નદીની સામે પાર કાનેસરમાં તબલા, કાંસી જોડા રણકાવતી ભજન મંડળી કાને પડતી, ઘરને ઘેરીને રહેતી આવી ભાતીગળ દુનિયા માટે જીવ તો હજુ જુરે છે પણ એ બધું ક્યાં બચ્યું છે. તમે સાંભળી રહ્યા છો નિબંધ ઘર.

પડસાળે દાદા કાકા સૂતા હોય, પાછલી ગુંજારમાં ભાઈ ભાભીનો સંચાર ચાલે, ચોપાડે માની આસપાસ ટાબરિયાના ખાટલા, ચોપાડની એક પા હોય ઢોરની કોડ, પાગોળે બળદ અને દૂધ દેતી ભેંસો હોય, પાછલી ભીતે પાંડરા ને બાખડી ભેંસ, અંધારામાં એમની આંખો તકતકતી રહેતી, દિવસે પણ અંધારિયા લાગતા કોડ કોલા ને માળા, રાતે તો નર્યા અંધકોપ, ચોપાડની બીજી બાજુના માટીના મોટા કોઠાર, ચોરસીઓમાં ડાંગર અને

ગોળ કોઠીઓમાં મકાઈ, બીજી નાની મોટી કોઠીઓમાં દાળ, મગ, ચોખા, ઘઉં, ચણા સમેત ભર્યું હોય અનાજ, થળીઓ ડાટા દઈને સજ્જડ મૂકી હોય, ચોરસીઓ ઉપર મોટા ટોપલાઓનો થપ્પો હોય, આ કોઠારોના વચાળોમાં ઉંદરનો મુકામ. રાત્રે બિલાડીબેન આવે ને ઉંદર મામા ટાઢા થઈ જતા. ચોપાડની ત્રીજી બાજુ પાણિયારું હોય,

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: રસોડી કહેવાય એવી આ અંધારી ઓરડી, માખુની બચાવવા અંધારું રખાતું. છાપરાના એક બે ઢાંકણ લડિયા ઊંચા કરી છાંચા બારું કરીએ, એમાંથી ઓરડીમાં અજવાળ ઉરીલાય અને ચૂલાનો ધુમાડો પણ નીકળી જાય. બપોર્યું કરવા નિશાળેથી દોડીને આવીએ અને ઓરડી ખોલીએ એટલે પેલા છાંચા બારામાંથી નીચે દડતો તડકો થોડાક રૂપેરી ચાંદરડા રસ્તો હોય. એ ચાંદરડા રોટલો દૂધ ચોળેલા વાટકામાં અમે ઝીલીએ અને ચાંદરડાને જાણે કોળીએ કોળીએ આરોગીએ. દૂધ મકાઈનો રોટલો ને તડકાનું ચાંદણું, ત્રણેયનો એ સ્વાદ તો હવે કોણ પાછું આપી શકવાનું હતું. પકવાનને પાછા પાડતા એ સાદા ને સાત્વિક ભોજન વય છૂટતા છૂટી ગયા કે પછી ઘર ગામ સાથે ઝૂંટવાઈ ગયા છે. એ રસોડાની ઓળીમાં વળીએ બાંધેલા બબ્બે સિક્કા ઝૂલતા હોય. દાદાએ વણેલા સિક્કા, એમાં દહીંની દોણીઓ ઉપરા છાપરી મૂકેલી હોય. રોજ એ સિંકામાંથી દહીં ચોરીને લસણ ચટણીને રોટલા સાથે ખાવાનું. સિંકા નીચે છાસના ભાસરિયા, એમાં પહેલા દિવસની કોપરિયા છાસ તે ખાવા માટે અને ત્રીજા દિવસની ખાટી છાસ તે વાસણો ઉટકવા એક ખૂણે એઠવાડ પાણીનું કુંડુ. એની પડખે લાકડા સામે બે ચૂલા ઠરેલા હોય ત્યારે ઊંધા પાડેલા હાંડલા પોળિયા હોય અને માથે ચૂલા બેડ ઉપર કડેલું હાંડેલું ને મસોતું. બાજુના ભીત ઓળિયામાં બે પાંચ ડબ્બા ડૂબી, બીજા આળિયા ગોખલામાં તાવેટો સાણસીને ખાસતો દાળ કઢી હલાવા કાઢવાનો લક્કડીઓ ચાંટવો, સોમાં ઠસ્સાદાર એ લાગે. બીજી બાજુ ઉતારેલા હોય રાંધ્યા ધાનના વાસણ, ત્યાં ભીતે ઊભી હોય રોટલા ઘડવાની લાકડાની કથરોટ, બાજુમાં ચટણી વાટવાનું પથ્થર્યું ને ખાવાના ઢોબલા માટીના. હવે તો ગ્રેનાઇટ જડેલા ઉભા રસોડા આવી ગયા છે ત્યારે મારી એ અંધારી રસોડી હું ક્યાં જઈને શોધું? મારા સંતાનો સૌની જેમ કહે છે, હવે એનું કામ પણ શું છે? સારું થયું કે એમાંથી છૂટ્યા, જોકે મારું મન માનતું નથી. તમે સાંભળી રહ્યા છો નિબંધ ઘર.

પાછલો ઓરડો તે ત્રીજું ભેટ્યું, ગુંજાર. એનો એક ખૂણો હળ લાકડા રાંપડી કરબડી ધાણિયા ચવડા કોંસથી ભરેલો, બીજો ખૂણો એ વધારાના વેચવાના અનાજની ગુણોથી ચિક્કાર, કચરો બાવાનો પાર નહીં. આ કોલામાં ચાંદડા પડે 10 બાર. બાળપણમાં અમને ઘરમાં પૂરીને બધા ખેતરે જતા ત્યારે અમે આ ચાંદડા જોડે રમ્યા કરતા. એ ખસતા જતા એનું અમને ભારે અચરજ થતું. સૂર્ય ઢળે એમ એ અવળી દિશામાં જતા ને છેવટે સીમ ઘેર આવતી તે બારણા ખુલતા ત્યારે વાડામાં તડકો ગુલાબી ગુલાબી થઈને ઓગલાઓને મોટા બતાવતો હોય. સાંજના તડકામાં જોયેલા એ વાડાના જુદી મુદ્રાવાળા ઝાડવા ચિત્તમાંથી ખસતા જ નથી. ગુંજારની અંધારે ઉભાયેલી કોલો ભીતો પર કરોળિયાના સફેદ સફેદ ઘર, એ પણ ધોળા ધબ ચાંદરડા જેવા. અમને થતું કે સાંજે સૂરજ આથમી ગયા બાદ કોલામાં રહી ગયેલા ચાંદરડા ભીતોએ જેમના તેમ ચોટી ગયા છે ને કરોળિયા એની હૂંફમાં રહેવા લાગ્યા છે. ક્યારેક અમે કરોળિયાની ઘરની ખાંપો ઉખાડતા, એની નીચે બચ્ચા જોતા અને પેલી રેશમી ખાપની સુવાળપને અડ્યા કરતા. આજે નારિયેળ પડાઈ ગયા પછી પાકા ધાબાવાળા મકાનોમાં વસવા વળેલી નવજૂ પેઢીને ચાંદરડાનો અર્થ સમજાવવા અઘરું પડે. હજી ચાંદરડા રમાડવા માટેની એ મોટેરી કોલાઓવાળા રાતરાતા નારિયેળી ઘરની યાદો મને વ્યગ્ર કરી મૂકે છે. શહેરમાં ગયા અને ભાડાના ઘર બદલાતા રહ્યા અને પોતાના ઘર કર્યા અને એમાં લેરથી વસવા છતાં ઘર કહેતા યાદો સાથે ઘેરી વળે છે એ તો મારું જૂનું ગામ ઘર, જે માએ ગારો કરીને થાંપેલું ને જીજીએ ગોર મટેથી લીંપેલું, જેની પેલી એ બહેનોએ ઉકળીઓ પાડી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર.

એ ઘરના માળાઓ મોટા અનેક રહસ્યોથી ભરેલા હોય એવા, ત્યાં પૂર્વજો રહે ને ભૂત વંતરા બાળવાય એવી ભીતિ રહેતી. અમારા સમણાય ત્યાંથી આવતા ને પાછા ત્યાં જઈને છુપાઈ જતા એમ લાગતું. એ માળાઓ વાંસ વણ્યા કડાઓથી છાપેલા, છાયેલા, લીપેલા, એમાં માટલા જૂના નવા પડ્યા રહેતા, એમાં બિયારણના મગફળી ગોળા રહેતા ને ગોળ પણ. બેઉ ચોરવા અમે કોઠીઓ ઠેકતા માળે ચડી જતા. એક બાજુ ઘાસ પૂળા પરાળ હોય ને એમાંથી સાપ ઘોયરા કરડીને મરી જતા લોક વિશે સાંભળેલું એટલે માળે ચડતા બીક લાગે. પણ લાલચ જનુના માળે વલોણાની નંદવાયેલી મોટી ગોળી જેમાં બાના જૂના લુગડા હતા, છેક તળીએ બાપાની થોડી ચોપડીઓ, પડખે પતરાની પેટીમાં ભાભીઓના શણગારો ભરેલા હોય, બધા વાસણો પાત્રો ભારે રજોટાયેલા, થાંભલા ટેકાઓ વચ્ચે વળગણી કરી દાદાએ પોતે બનાવેલા પડિયા પતરાળાના મોટા મોટલા હાર બન લટકાવ્યા હોય, જાણે અવસરની વાટ જોતા એ અંધારું સેવતા રહેતા. બાપાને પૂર્વજ રમતો, ક્યારેક નવા દિવસોમાં એ દેવ ગોખલે દીવો કરતા કરતા ધ્રુજી ઉઠે ને ધૂણવા માંડે, હાકોટા છાકોટા કરતા ઘરમાં ફળી વળે. માં કહેતી કે પૂર્વજ ખોડિયામાં આવ્યો છે ને ઘરમાં આવેલા બીજા ભૂતરાને કાઢી હાંકવા આમ કરે છે. આ બધું માળામાં ભરાઈ રહેતું હોવાથી એમને પાકી ખાતરી. આવડા મોટા ઘરમાં રાતે જરા સરખો ઉંદર બિલાડીઓનો કે ઢોરનો અવાજ થતો ને અમે ફફડી ઉઠ્યા. ભયનું એ ઘરમાં વસ્તુ જગત હવે નથી રહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર.

છીનવી લેવા માટે અમારું એક અંગત ઘર જીવન હતું ને એ જાણે ઉઘાડું કરી દીધું. એનું એ શલ્ય ભોકાય છે. પરાળના ઓગળામાં ખોયલો કરી કૂતરે વ્યાતી, કદી કરાના કઠિયારામાં એના બચ્ચા ઉછળતા, ભીત પડાળ વચ્ચે કબૂતરો સંસાર માંડતા ને કરાની કંથેરમાં હોલી ઈંડા સીવતી. સીતાફળને આંખો ઉગડતી, હવે તો બધુંય ગયું. મહિનાના પાણી ઘરમાં પેઠા ને પરિવર્તને આલબેલ પુકારી. ઢળતી સાંજે માઇલો દૂરથી જોઉં છું ને મારું ઘર સ્મૃતિના પ્રદેશમાં. ત્યાં તો માત્ર ખંડેરો રહ્યા છે, ઊંટોની ખાંધો જેવા. બાણુમાં ઘર છોડ્યું પછી નથી રહ્યું. હવે એના ખંધેણિયા જોવાની હિંમત નથી એટલે નથી જતો વતનમાં. જયંત પાઠકે વનાંચલને છેડે લખેલી પંક્તિઓ, અરે એ તો મારે લખવાની હતી. ભીની આંખે ને આદ્ર સ્વરે બોલું છું, અહીં હું જન્મ્યો તો વનની વચમાં, તે વન નથી. નથી એ માટીનું ઘર, નિજ લહ્યા તે જન નથી. અજાણ્યા તાકી રહે વદન મુજને સૌ સદનમાં, વળું પાછો મારે વન ઘર, હું મારા જ મનમાં. તો આજે આપણે સાંભળ્યું નિબંધ ઘર. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું નવા નિબંધ સાથે. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સઅપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વો કહેતે હૈ ના કે બચપન કી દોસ્તી બડે હોકર પ્યાર મે બદલતી હૈ, યા ફિર એસા કહે સકતે હૈ કે જબ બચપન સે આપ સાથ મે હો, એક દૂસરે કો ઇતના જાનતે હો, ટ્રસ્ટ કરતે હો, ફેમિલીઝ કો ભી કોઈ દિક્કત નહીં હૈ. ઓર વો કહેતે હૈ ના કે દો જિસ્મ પર એક જાન વાલી દોસ્તી હો, તો સબકો લગતા હૈ કે યે આગે જાકે શાદી કરકર ફિર એક દૂસરે કે પ્યાર મે યે પૂરી જિંદગાની સાથ મે જી લેંગે. और मित्तल और कनक के लिए भी सारी दुनिया यही सोचती थी. घरवाले भी उनके लिए इत्मीनान से कोई रिश्ता ढूंढने की कोई कोशिश नहीं कर रहे थे, क्योंकि उन्हें पता था कि आज नहीं तो कल ये दोनों अपनी जो इश्क वाली फीलिंग्स है उसे बयां करेंगे और इस रिश्ते को कोई नाम देंगे. पर ये किसे पता था कि ये दोनों कुछ अलग ही सोचते थे. बात यह थी कि कॉलेज के सेकंड ईयर में थीम रखी गई थी पूरे सेलिब्रेशन की, प्यार, इश्क और लव. जी हाँ दोस्तों, वर्ड तो सेम है पर वो कहते हैं ना फुर्रार से बोलना होता है, जहां पर जैनजी वाला वो स्वैग होता है तो आई लव यू यानी लव वर्ड सूटेबल होता है. कहीं पे शायर

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

94 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

ઇન્સ્ટન્ટ પનીર મસાલાની રેસીપી લઈને આવી છું. તો ચાલો આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં. સૌને મનપસંદ આવે એવી આજે આપણે પનીર મસાલાની રેસીપી કરી રહ્યા છે. એ માટે કડાઈમાં હવે તેલ ગરમ થઈ ગયું છે મિત્રો. એક ટીસ્પૂન જીરું નાખીશું. જીરું નાખ્યા બાદ બે લાલ સૂકા મરચાં, બે તમાલપત્ર, બધા ખડા મસાલા નાખવાના છે. 3-4 દાલચીનીના ટુકડા, 8-10 કાળા મરી, એક ચકરી ફૂલ અને 4-5 લવિંગ. આટલું નાખ્યા બાદ આપણે એને 1-2 મિનિટ માટે આ ખડા મસાલાનો અર્ક તેલમાં ઉતરે ને એ રીતે 2 મિનિટ માટે આપણે ધીમા ગેસ ઉપર સાતળી લઈશું. મિત્રો, આ પનીરનું શાક એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. તમે ક્વિક એકદમ ક્યારેક બનાવવું હોય તો તમે આ રેસીપી ટ્રાય કરજો. ત્યારબાદ એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું.

ત્યારબાદ આપણે ઝીણા સમારેલા બે ટામેટા નાખીશું, એક થી દોઢ ચમચા લસણ અને આદુની પેસ્ટ નાખીશું. હવે આપણે આ સારી રીતે મિક્સ કરી લઈશું. મિત્રો, ટામેટા નાખ્યા બાદ આપણે થોડું

મીઠું નાખ્યા બાદ આપણે 2 મિનિટ માટે ઢાંકી મૂકીશું જેથી ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય. મિત્રો, તમને આ નાની નાની ટીપ્સ જાણી જોઈને આપું છું, કારણ તમારી પાસે જો સમય ઓછો હોય અને તમારે શાક જલ્દી કુક કરવું હોય ત્યારે તમારે ઢાંકી મૂકવાનું, તમારા ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય. જોયું કેટલું જલ્દીથી આપણા ટામેટા સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે એમાં સૂકા મસાલા નાખીશું. 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1 થી 1.5 ટીસ્પૂન લાલ મરચું નાખીશું અને મસાલા નાખ્યા બાદ ફરીથી મિક્સ કરી લઈશું. હવે શ્રાવણ મહિનામાં વાર તહેવાર આવવાના છે મિત્રો, તો પનીરનું શાક આ રીતે તમે ટ્રાય કરજો, મહેમાનોને પણ ખવડાવજો. એક થી બે ચમચા આપણે ચણાનો લોટ નાખીશું. ચણાનો લોટ નાખીને મિક્સ કરી લઈશું.

પછીથી આપણે એમાં અડધો કપ જેટલું દહીં નાખીશું. દહીં નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે ટામેટા કુક કરવા માટે થોડું જ મીઠું નાખ્યું હતું, હવે આપણે થોડું મીઠું શાકના અંદાજ પ્રમાણે નાખી દઈશું. હવે આપણે એમાં પનીરના ક્યુબ્સ નાખીશું. અહીંયા મેં 250 ગ્રામ પનીર લીધું છે. પનીર તમે ડેરીનું જ લેજો, જે પેક આવે છે ને મિત્રો એ ના વાપરશો. ડેરીનું ફ્રેશ પનીર હશે ને મિત્રો તો આ શાક ખાવામાં ઘણું સરસ લાગશે. પનીર નાખ્યા બાદ 2 મિનિટ મસાલામાં સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે મિત્રો આ શાકની રેસીપી એટલી સહેલી છે ને કે જો તમે પહેલી વાર પણ શાક બનાવતો હશો ને તો તમે એકદમ ઇઝીલી ફટાફટ બનાવી શકશો અને ઘરના માણસોને તમે વખાણ પણ સાંભળશો, વાહ વાહ આજે શું શાક બનાવ્યું છે તમે. ત્યારબાદ આપણે એમાં થોડું પાણી નાખીશું. મિત્રો આ શાકની ગ્રેવી આપણે થોડી થીક રાખવાની છે. પાણી નાખ્યા બાદ આપણે થોડું ઉકળવા દઈશું. બે લીલા મરચા નાખીશું આપણે, 1 ચમચી ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું. કસૂરી મેથીને આપણે આ રીતે થોડી રીતે હાથથી મસળી પછી નાખીશું. આ રીતે નાખવાથી શાકમાં એનો ફ્લેવર ઘણો સારો આવે છે મિત્રો. આહા કેટલો સરસ સુગંધ આવી રહ્યો છે ને મિત્રો, કે એવું થઈ રહ્યું છે કે તરત પરાઠા જોડે આપણે ખાવા લઈ લઈએ. બને ને તો આ શાક તમે પરાઠા જોડે સર્વ કરજો, ખાવાની એક એકદમ અમેઝિંગ મજા આવશે. હવે ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે આ શાકને કુક થવા દઈશું. 2 મિનિટ બાદ આપણે શાકને ચેક કરીશું. આહા સરસ પનીર મસાલા શાક તૈયાર છે. હવે આપણે ઉપરથી ભીના સમારેલા લીલા ધાણા નાખીશું. કેવી લાગી રહી છે રેસીપી? સરસ છે ને? બનાવવામાં આસાન પણ ખાવામાં એકદમ અમેઝિંગ એવી પનીરનું શાક તમારા માટે તૈયાર છે.

0: નમસ્તે. ગુજરાતીઓની વાત હોય અને એમાં પણ સાઉથ મુંબઈના ગુજરાતીઓની વાત, એટલે આખા ભારતનું ઇકોનોમિક કેપિટલ છે સાઉથ મુંબઈ, ત્યારે હંમેશા એવું જ હોય કે અહીંયા તો ફક્ત પૈસા, પૈસાદાર લોકો અને એની વાત હોય. પણ એ બધાની વચ્ચે ગુજરાતીઓનું ખૂબ મોટું પ્રદાન કલ્ચરમાં પણ છે, સંસ્કૃતિમાં પણ છે. ભારતની સંસ્કૃતિમાં જેટલું આર્થિક યોગદાન છે ગુજરાતીઓનું, એટલું જ કલ્ચરલ યોગદાન પણ છે. પણ સમહાવ એના વિશે બહુ વાત થતી નથી. આજે આપણે મળવાના છીએ એવા એક યંગ છોકરાને કે જેનું ભારતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સરસ નામ છે, એણે ખૂબ સરસ કામ કર્યું છે. અને ગુજરાતીઓને માથે જે ટેબુ છે કે કલ્ચરલી કનેક્ટ નથી, અથવા પર્ટિક્યુલરલી સાઉથ મુંબઈના લોકો કે જેમના વિશે એવું કહેવાય કે એ લોકોને ફક્ત ઇકોનોમીમાં રસ હોય, કલ્ચરમાં રસ ન હોય, આર્ટમાં રસ ન હોય, એન્ટરટેઇનમેન્ટમાં રસ ન હોય. સો હિયર ઇઝ અર્શ વોરા વિથ અસ. અર્શ સરસ રાઇટર છે, ખૂબ બધી ફિલ્મો લખી છે એણે. અર્શ ક્રિએટિવ પ્રોડ્યુસર છે અને અર્શનું કામ ખૂબ ધુરંધર છે. વેલકમ અર્શ ઓન ધીસ શો. તારું પહેલો જ કદાચ ગુજરાતી ભાષામાં આપણે વાત,
1: હા ગુજરાતી ભાષામાં ફર્સ્ટ વાતચીત થાય છે. મારું ગુજરાતી એટલું સારું નથી પણ
0: જી,
1: પણ આવડે તો છે, વધારે વાત કરવી જોઈએ, એટલે આઈ થિંક આપણે ગુજરાતીથી સ્ટીક થઈએ.
0: યસ, આપણે બંને પ્રયત્ન એવો કરીએ. મારે બી મુંબઈમાં આવીને એટલે રહું છું અહીંયા, એટલે થોડુંક થોડુંક અંગ્રેજી આવી જાય છે વચ્ચે.
1: કરેક્ટ.
0: સો હું થોડુંક અંગ્રેજી ઓછું કરવાનો પ્રયત્ન કરીશ, તો થોડું ગુજરાતી વધારવાનો પ્રયત્ન.
1: અને હું ક્યારેક બહુ ઇંગ્લિશમાં જતા રહું તો તમે મને પુલ બેક કરજો.
0: ઓલ રાઈટ.
1: અને કહેજો કે ભાઈ ગુજરાતી ભૂલી નહીં જાઓ.
0: યસ. તો ટેલ મી સમથિંગ અબાઉટ, સોરી, મને તારા વિશે વાત કર. મુંબઈ ફેમિલી આમ સુરેન્દ્રનગરના ગોપાલગઢ.

0: સુરેન્દ્રનગરની બાજુમાં ગોપાલગઢ કરીને એક
1: ગૌતમગઢ
0: નામનું ગામ છે. સોરી, કેટલું સરસ નામ છે ગામનું, ગૌતમગઢ. ગૌતમગઢ થી મુંબઈ ને પીએનસી રોડ સુધીની તારા ફેમિલીની સફર અને પછી તારી યાત્રા વિશેની વાત.
1: અમે તો બોર્ન એન્ડ બ્રોટ અપ સાઉથ બોમ્બેમાં જ થયા છે. માય મારા ડેડી ને એમનું ફેમિલી દે યુઝ ટુ સ્ટે ઇન મસ્જિદ બંદર, અને ત્યાંથી એ લોકો મૂવ થઈને આઈ થિંક જ્યારે આ બિલ્ડિંગ બન્યું ત્યારે જ્યારે એ લોકો અહીંયા મૂવ થયા હતા. બિઝનેસ ફેમિલી, કાગળનો ધંધો.
0: અચ્છા, એટલે રાઇટિંગ વારસામાં આવે.
1: મને લાગે છે કે કનેક્શન છે. મને હજી કનેક્શનનું ડેપ્થ સમજમાં નથી આવી, પણ કંઈક તો કનેક્શન હશે એટલે. બટ આઈ વોઝ ઓલવેઝ અ લિટલ ઇન્કલાઇન ટુવર્ડ્સ ક્રિએટિવિટી. હું બચપન નાનપણથી સ્ટોરીઝનો બહુ મોટો ફેન હતો, વાંચતો હતો, પરફોર્મ કરતો હતો, અને બહુ મૂવીઝ તો મારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતા હંમેશા માટે. એવરી ફ્રાઈડે હું મમ્મી અને મારા કાકી કંઈ બી કરીને પિક્ચર જોવા જતા હતા. ફ્રાઈડે નાઇટ લાસ્ટ શો હંમેશા, કોઈ બી પિક્ચર હોય, સારું હોય, ખરાબ હોય, કોઈ જોયું હોય ના જોયું હોય, અમે લોકો તો જઈને જોઈ આવે.
0: ફિલ્મ ફ્રીક
1: ફેમિલી અમારું. એક ત્યારે તો ટિકિટ લાઇનમાં ભરવું પડતું હતું, બુક માય શો હતું ને. અમારો એક હતો સત્તારભાઈ કરીને, સત્તારભાઈ વોઝ બ્લેક,
0: યસ,
1: પૂછ્યા વગર ઘરે ટિકિટ આવી જાય એવું હતું.
0: ફ્રી બુક,
1: ફ્રી બુક, ત્યારનું ફ્રી બુક,
0: ત્યારની ફ્રી.
1: હા, એ 100 રૂપિયા પર ટિકિટ, 100 રૂપિયા પર ટિકિટ લેતો હતો, અને હી વુડ જસ્ટ સેન્ડ ધ ટિકિટ, નોટ આસ્કિંગ ઓલસો દેટ આર યુ ફ્રી નોટ ફ્રી. એનો માણસ આવીને, સત્તારભાઈનો માણસ ટિકિટ આપી દેતો હતો.
0: કયા થિયેટરની?
1: એ ત્યારે તો પિક્ચર થિયેટરના હિસાબથી આવતા હતા ને, તો કોઈ બી આપણે YRF કે ધર્માનું ફિલ્મ હોય તો એક્સેલસિયરમાં આવતું હતું. કોઈ બી મોટી આપણે બિગ સ્ટાર સની દેઓલ ટાઈપ હોય તો મેટ્રોમાં આવતું હતું. પછી ઇંગ્લિશ પિક્ચર હોય તો સ્ટર્લિંગમાં,
0: એવું
1: સ્ટર્લિંગમાં જ કમ્પલસરી. આઈ થિંક દેટ વોઝ ધ ઓનલી થિયેટર જ્યાં ઇંગ્લિશ ફિલ્મ લાગતી હતી. રીગલ, ઇરોસ, એટલે જ્યાં જે પિક્ચર જ્યાં લાગ્યું હોય ત્યાં જતા રહેવાનું ફ્રાઈડે નાઇટ. અને પછી
0: તો એ સત્તારભાઈ પરથી કોઈ વાર તારી રાઇટિંગ પ્રોસેસમાં તને કેરેક્ટર લખવાનો વિચાર આવ્યો?
1: એક્ચ્યુઅલી સત્તારભાઈ પરથી એટલે એ તો વર્લ્ડ ઉપર છે ને, તો જ્યારે એ વર્લ્ડમાં હું પિક્ચર લખીશ તો 100% સત્તારભાઈ ઉપર તો લખવું પડશે. ઇનફેક્ટ ઇટ્સ સો સ્ટ્રેન્જ, હું એક વાર સુભાષગાઈને મળ્યો હતો, એન્ડ સુભાષગાઈને મળીએ તો કહાનીઓ તો બોલતા રહે. હી વોઝ ટેલિંગ અબાઉટ ધ સક્સેસ ઓફ રામલખન એન્ડ ધ સક્સેસ ઓફ I think Ram Lakhan and one film after that. And he said, you know, the black marketeers, એ વખતે એટલા એ લોકો એટલા ધૂમ પૈસા કમાયા હતા કે દે યુઝ ટુ ગેટ their daughters and all married because of that one film. So this one guy, he went to Subhash Ghai and personally એને કીધું કે યાર તમે મારી છોકરીની ના લગ્ન કરાવી દીધા તમારું એક રામ લખન પિક્ચર નું. That man was Satarbhai.
0: Oh.
1: And I was like, wait, is it the same guy? And we were like, oh shit,
0: full circle,
1: you know. And it was so strange that you get to hear this kind of stuff. But yeah, I feel
0: so you're schooling basically.
1: Yes. No, so there was of course that, and then there was the VCR.
0: Gujarati man.
1: Of course. Sorry. And પછી આપણે VCR અહીંયા ઉપર શેવારુની લાઇબ્રેરી છે, તો ત્યારથી સ્કૂલ પછી આવીને રોજ એક વિડીયો કેસેટ, કોઈ બી પિક્ચર હોય એ ઓલો રેકમેન્ડ કરતો હતો. બે હતી, એક શેમારુ હતી અને એક એચબી,
0: શેમારુ પેલા વાલકેશ્વરના કોર્નર,
1: કરેક્ટ કરેક્ટ, અને એક એચબી વિડીયો કરીને હતું. બંને વિડીયો કેસેટ રાખતા હતા. એકની લાઇબ્રેરી મોટી હતી, એકની લાઇબ્રેરી નાની હતી. એક સસ્તો હતો, એક મોંઘો હતો. એટલે તો ડિપેન્ડ ઓન કોણ અલાઉ, કયું અલાઉડ હતું તે રીતે હું અને મારી બેન. આઈ ડોન્ટ હેવ અ રિયલ સિસ્ટર, બટ આઈ સ્ટે ઇન અ જોઈન્ટ ફેમિલી. તો મારા કાકીની છોકરી સ્કૂલ પછી જઈને એક વિડીયો કેસેટ રોજ મળી જાય જોવા માટે, પછી જોવાનું પિક્ચર. તો આઈ થિંક એ બધું મારા દિમાગમાં ઇન્ગ્રેન થઈ ગયું છે. દેટ ઇઝ બીન માય મેઇન ફિલ્મ નોલેજ. ત્યાંથી મને ઇન્ટરેસ્ટ આવ્યો.
0: સ્કૂલમાંથી
1: હું ગ્રીન લોન્સ હાઈસ્કૂલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું.
0: તો ત્યાં કોઈ દિવસ ટીચર વર્તતા નહોતા કે આખો દિવસ તું ફિલ્મો જોવે છે યાર, હોમવર્ક ટાઈમસર કમ્પ્લીટ નથી કરતો? કે
1: 3 કલાક અલાઉડ હતા મને. ઓકે, પછી અને હું એટલી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સની કરતો

0: તો સ્કૂલ પછી ડાયરેક્ટલી ઘરે આવતો હતો. આઈ એકચ્યુઅલી હેડ સ્લાઇટ મેડિકલ ઇશ્યુ, હેડ અ હોલ ઇન માય હાર્ટ, સો આઈ કુડન્ટ, મને ભાગવાનું વાગવાનું એટલું મમ્મી બહુ ડરતી હતી એટલે, તો અને થોડો અસ્થમા ટાઈપ બી હતો મને એ વખતે, તો એટલે હું સ્પોર્ટ્સમાં એટલો ઇન્ટરેસ્ટેડ નહોતો. એટલે ઘરે આવીને એ જે સેક્શન હોય કે સ્કૂલ પછી યુઝ્યુઅલી ફૂટબોલ રમવા જાય, છોકરા અહીંયા રમવા જાય કે બિલ્ડિંગમાં રમે, હું એ બધું કરતો નહોતો. હું તો મારી રૂમમાં બેસીને યા તો ફિલ્મો જોયા કરતો હતો, યા આપણે જીઆઈ જોઝ, લેગો એ બધા સાથે રમતો હતો અને ખુદની દુનિયા બનાવતો હતો.
1: અને રીડિંગ હતું એ વખતથી?
0: રીડિંગ હતું, રીડિંગ રીડિંગ માટે શું હતું કે હું છે ને એલોક્યુશન ક્લાસમાં જતો હતો.
1: ઓકે,
0: એલોક્યુશન અને સ્પીચ એન્ડ ડ્રામા ક્લાસમાં, તો એની માટે રીડિંગ કરવું પડતું હતું અને એ મારું એન્ટ્રી ઇન્ટુ રીડિંગ હતું.
1: ઓકે,
0: મોર ધેન યુ નો, આઈ વોઝ રોજ જઈને લાઇબ્રેરીમાંથી બુક લઈને આવો અને વાંચવાનું. એ જે કુલ બુક્સ હતી એવું વાંચતો હતો, જેમ કે પછી સ્કૂલમાં કહેવાય કે મેં આ બુક વાંચી છે, આ યુનિટ બ્લાઇટનની બુક વાંચી છે આ, એટલે. પણ જે કમ્પલસરી રીડિંગ જે હોય એ મને એલોક્યુશન અને સ્પીચ એન્ડ ડ્રામા ક્લાસીસમાંથી આવ્યું, બીકોઝ એ મને ઓપન અપ કર્યું વધારે પડતા આપણે લેખકોથી. યુનિટ બ્લાઇટન, આર એલ સ્ટાઈન, આપણે રોલ્ડાલ મને બહુ ગમતો હતો, ચાલી અને ચોકલેટ ફેક્ટરી, મટિલ્ડા, ધ ટ્વિટ્સ, એ બધી બુક્સ મને બહુ ગમતી હતી. તો એ બધીની લાઇબ્રેરી મારી હજી બી ઘરમાં પડી છે. કોમિક બુક્સ, લોટ ઓફ કોમિક બુક્સ, આપણે જે રદ્દીમાંથી આપણે મળે ને, સ્પાઈડરમેન ને સુપરમેન ને એ બધી કોમિક્સ, ફેન્ટાસ્ટિક ફોર, આઈ યુઝ ટુ લવ ફેન્ટાસ્ટિક,
1: સેકન્ડ હેન્ડ બુક્સ,
0: હા સેકન્ડ હેન્ડ બુક્સ માંથી જે મળતી હતી ત્યારે તો એ રીતે જ કોમિક્સ મળતી હતી.
1: ત્યારે તો
0: અવેલેબલ નથી, એટલે જે મળે મેડ કોમિક્સ હોય કે આપણે ડકટેલ્સ એ બધું હું વાંચતો હતો, મજા આવતી હતી મને બહુ. અને એ સેકન્ડ હેન્ડ બુક્સ માંથી મળતી હતી, અમારે અહીંયા રદ્દી વાળો હતો ને,
1: સેકન્ડ હેન્ડ બુક માંથી ફર્સ્ટ હેન્ડ નોલેજ,
0: ફર્સ્ટ હેન્ડ કરેક્ટ. સો એ મારું
1: સો બેઝ ત્યાંથી બંધાય,
0: બેઝ ત્યાંથી બન્યો
1: અને ફિલ્મો જોવામાંથી.
0: અને ગ્રીન લોન્સ માં એક મારા સ્કૂલમાં છે ને પ્લેગ્રાઉન્ડ નતું, એટલે એમ બી સ્પોર્ટ્સમાં સ્કૂલ આગળ ક્યારે હતી જ નહીં, બીકોઝ અમે લોકો
1: મુંબઈની મોટાભાગની સ્કૂલોનો પ્રોબ્લેમ.
0: હા, તો
1: ગ્રાઉન્ડ દેખાય ત્યાં બિલ્ડિંગ,
0: ફૂટબોલ ફિલ્ડ
1: બિલ્ડિંગ બનાવી,
0: હા એક મેક્સિમમ આપણે, હા કરેક્ટ, એક મેક્સિમમ આમ થ્રોબોલ કે વોલીબોલ રમવા માટે ગ્રાઉન્ડ હતું. બટ એટલે આઈ વોઝ નોટ વેરી ઇન્ટુ સ્પોર્ટ્સ, બટ આર સ્કૂલ વોઝ ઓલવેઝ આગળ હતી. આપણે એક્સ્ટ્રા કરિક્યુલર્સ વેન ઇટ કેમ ટુ સ્પીચ એન્ડ ડ્રામા, એલોક્યુશન, MUNs, મોડર્ન યુનાઇટેડ નેશન્સ, એ બધામાં અમે ઓલવેઝ ટોપમાં હતા. ઇનફેક્ટ વન ઓફ ધ ટોપ થ્રી સ્કૂલ.
1: બચપનમાં જે બધી ફિલ્મો જોઈ હિન્દી ઇંગ્લિશ થિયેટરમાં, શ્રીમારૂની લાઇબ્રેરીમાંથી, સત્તરબેની બ્લેકની ટિકિટો, એમાંથી કઈ ફિલ્મ જે તને આમ સખત અપીલ કરી ગઈ હોય કે યાર યસ ધીસ ઇઝ ધ વર્લ્ડ વિચ આઈ વોન્ટ ટુ એન્ટર, વિચ વિચ માઇટ હેવ ગિવન યુ ધ કિક, આમ પેલું ફર્સ્ટ સ્ટ્રોક કહેવાય ને, ચાબુક લાગી.
0: એ ટાઈમે છે ને, વન યુ નેવર યુઝ ટુ, બીકોઝ એ થોટ બી તમારા માઇન્ડમાં ક્રોસ ના કરે કે મને મોટું થઈને ફિલ્મ મેકર બનવું છે. દેટ થોટ બહુ જ લેટ
1: ક્યારે આવ્યું? એ થોટ ફિલ્મ
0: એ એક્ચ્યુઅલી બહુ લેટ આવ્યું. આઈ જસ્ટ વોન્ટ ટુ હેવ વન
1: પ્લીઝ
0: ઇનસાઇટ ઓન ધીસ, કે એ બધું રો મટીરિયલ છે, એ તમને ઇન્ટરેસ્ટ બિલ્ડ કરે કરતું હતું. ત્યારે શું છે કે ફિલ્મ્સ, ઇટ વોઝ સો ફાર અવે, યુ થિંક દેટ મે બી ડ્રામા ઓર મે બી આઈ કેન રીક્રિએટ ધ સેમ સ્ટોરી જીઆઈ જો સાથે, યુ નો, ઓર સમથિંગ લાઈક દેટ. તો આઈ વોઝ અ બિગ ફેન ઓફ ઓફ ઓફ ઓફ ધીઝ બુક્સ, લાઈક યોર ચાર્લી એન્ડ ધ ચોકલેટ ફેક્ટરીઝ એન્ડ યુ નો ઇવન યોર કોમિક્સ અને એ બધું. અને હું એ જ સ્ટોરી રીક્રિએટ કરતો હતો વિથ માય એક્શન ફિગર્સ, એન્ડ આઈ એમ અ હ્યુજ કલેક્ટર ઓફ એક્શન ફિગર્સ. ઇવન નાવ આઈ કલેક્ટ, I source from all over the world.
1: Arre wah.
0: I have now only one shelf full of, because I got married. but otherwise my whole room was filled with.
1: Bachchu che? You have a kid?
0: No, I don't have.
1: So with lene akhi ready-made library.
0: It touch bhi nahi kari sake. It is completely hidden and out of reach for any kid.
1: Okay.
0: Even when kids come, na, I like, you can see from outside. Please don't touch it.
1: To museum banavyu che.
0: મારા નેફ્યુ ને રમવા દેતો હતો, થોડી ફોડી નાખે અને ભલે બોસ આઈ કાન્ટ ગેટ ધીસ.

0: back from Japan, yeah. What are you talking about? You know, it's that. So, I think that was all raw material, these films. I don't think any film I watched in my childhood, mane filmmaker banvanu interest aayo. And AJ, one moment hoy na je main picture joine bolu ke yaar, I want to be a filmmaker. E bahut late aayu life ma. E tyare aayu jare hu college ma to. અને હું સીએ કરતો હતો, હું એચઆર કોલેજમાં હતો. અને આપણે ગુજરાતી ફેમિલી, તો શું કરવાનું, સીએ. મેથ્સમાં ડબ્બો, પણ તો બી સીએ. પણ હું સીએનું ભણતો હતો, અને ત્યારે બધા પિક્ચર થિયેટરમાં તો જોવાના જ. એટલે હું
1: ફ્રેન્ડની ટિકિટ તો આવી જ જતી હતી
0: ત્યારથી. ત્યારે પછી આપણે બુક માય શોઝ, આઈ થિંક, નોટ બુક માય શોઝ, બટ આઈ થિંક બ્લેક વોઝ ટેકન ડાઉન.
1: ઓલમોસ્ટ બધા થિયેટર્સ,
0: હા, બહુ બધા થિયેટર્સ બની ગયા હતા, મલ્ટીપ્લેક્સ આવી ગયા હતા. ધ લાસ્ટ ફિલ્મ આઈ રિમેમ્બર આઈ ટુક ફ્રોમ સત્તારભાઈ વોઝ સલામ નમસ્તે. આઈ રિમેમ્બર ઇટ વેરી ક્લિયરલી, બીકોઝ વન્સ મલ્ટીપ્લેક્સિસ કેમ ઇન, ધ ટિકિટ્સ બિકેમ સો એક્સપેન્સિવ દેટ આઈ થિંક ઇવન હી હેડ ડિફિકલ્ટી સેલિંગ ઇટ વિથ અ પ્રીમિયમ પ્રાઇસ. સો દેટ વોઝ ધ લાસ્ટ ફિલ્મ. I paid 1400 rupees a ticket for Salaam Namaste. It was insane.
1: In days.
0: Yes. And it was the first film I'd actually seen in a multiplayer, INOX, in an Ironman Point Wadu. So, now though, this is a very normal rate, but at that time, that's like, that's like saying Durandar ticket price.
1: Ha.
0: So that way. But,
1: so, CA wali, emathi pachi pehli film ni moment parata apde.
0: Ha, to hu CA banto to, ane, hu gayo to, The Dark Knight જોવો.
1: ઓકે,
0: મેં લાઈફમાં આવી ફિલ્મ ક્યારે લાઈફમાં નથી જોઈ. અને હું બેટમેન વાંચતો હતો, મારી ફેવરેટ બેટમેન કોમિક હતી ધ ડાર્ક નાઇટ રિટર્ન્સ. તો આઈ વોઝ વેરી વેરી એક્સાઇટેડ ટુ વોચ, એન્ડ આઈ લવ બેટમેન બિગિન્સ. ડાર્ક નાઇટ જોયું, હું જેવો થિયેટરમાંથી નીકળ્યો, આઈ રિમેમ્બર ટેલિંગ માય બેસ્ટ ફ્રેન્ડ હુ હેડ કમ ટુ ધ થિયેટર વિથ મી, એન્ડ એવરીવન વોઝ બ્લોન અવે બાય ધેટ ફિલ્મ, સેઇંગ યાર આઈ વોન્ટ ટુ મેક મૂવીઝ હિયર.
1: Dark Knight joine
0: out. Dark Knight joine, and just before that Iron Man had come out.
1: Okay.
0: You know, and all these આ બધા characters તમારા, તમે નાના હતા ત્યારે વાંચ્યા છે, તમે grow up થયા છો એ characters સાથે. To see that yaar this can turn into that, that just changed my perspective. I was blown away. But these were the movies that wanted, that made me want to be a filmmaker.
1: પણ એ
0: these were not the kind of movies I thought I would be making. ત્યારે કમ્સ બેક ટુ માય ચાઇલ્ડહુડ, મારા જે પેરેન્ટ્સ ને મમ્મી ને કાકી ને
1: સાથે જોઈન્ટ ફેમિલીમાં,
0: જયારે હું જોઈન્ટ ફેમિલીમાં હતો, નાઉ આઈ એમ ધીસ, હું, મારી મમ્મી, મારા ડેડી, મારા કાકા કાકી બા, અને મારા કાકા કાકીની ડોટર,
1: સાત લોકો.
0: અને વી યુઝ ટુ બી ઇન ધ હાઉસ એન્ડ એવરીથિંગ, વી આર અ ડુપ્લે. સો I used to work at night. મારે ખાલી મારા બા ત્યારે જાગતા હોય, કેમ કે એ તો વહેલા ઉઠીને આપણે પ્રતિક્રમણ કરતા હતા, એટલે જ્યારે 4 વાગે ઉઠીને પ્રતિક્રમણ કરે ત્યારે હું લખું, એવું હતું.
1: તારા પ્રતિક્રમણ ચાલે,
0: મારું પ્રતિક્રમણ,
1: તારી સાધના,
0: કરેક્ટ
1: કરેક્ટ. એટલે
0: તો ડાર્ક નાઇટ એન્ડ ઓલ દેટ મેડ મી વોન્ટ ટુ બી અ ફિલ્મ મેકર, બટ ઇટ ઇઝ, એન્ડ આઈ થિંક ધીસ હેપન્સ ફોર જે મિલેનિયલ જે કહેવાય, their entire idea of films and filmmaking was defined by 3 production houses,
1: correct?
0: Yashraj, Dharma and XL, especially the urban crowd.
1: પાછું ગુજરાતી પર આવી,
0: હા, એસ્પેશિયલી આપણે જે બોમ્બે ના લોકો છે ને એવું બધું, મેટ્રો સિટીઝ ના લોકો, આપણે યશરાજ, ધર્મા અને એક્સેલ ના પિક્ચર જોઈને મોટા થયા છે. એ મારું રો મટીરિયલ બની ગયું હતું, એ મારું વોઇસ એઝ અ ફિલ્મ મેકર બની ગયું હતું. રામ ગોપાલ વર્માની ફિલ્મ મેં જોઈ નથી, અલાઉડ જ નથી ત્યારે, બહુ વાયોલન્ટ હોય ને,
1: એ બધી રંગીલા
0: તો
1: કંપની,
0: પણ કંપની, સત્ય,
1: સરકાર
0: તો જોઈ લીધું, આઈ વોઝ ઓલ્ડ ઇનફ, બટ આઈ થિંક જે એંગ્રી યંગ મેન
1: વાળી કંપની,
0: દેર વોઝ અ હોલ ટાઈમ વેન દેર વોઝ ધીસ સંજય દત્ત ફિલ્મ એન્ડ ઓલ દેટ સ્ટફ, વી વર નોટ અલાઉડ ટુ વોચ ઇટ બીકોઝ વી વર અલાઉડ ટુ વોચ ધ હેપી ગો લક, ગો ટુ ધ થિયેટર્સ, હેવ ફન એન્ડ કમ બેક, જેવી જે ફિલ્મો હોય ને એ.
1: Entertaining
0: films, entertaining and not very hard hitting, you know, not off the beaten track wali je films hoy na evi, તો ધોઝ વોઝ અ કાઇન્ડ ઓફ ફિલ્મ

0: I decided to enter the film industry with
1: because Dharma XL.
0: The Dharma XL and Dil Chahta Hai. Again, these films are just stuck in our heads, you know.
1: So, tara friend ne te kahu ke yes, this is the moment. And I have realized that film. એ ઘરે આવીને સૌથી પહેલા કોને કીધું ને જેમને કીધું એમનું ઇમિડિયેટ રિએક્શન
0: કોઈને નતું કીધું નોટ અ ફિયર બટ ઇટ્સ આપણે શું છે કે કોઈ કનેક્શન્સ દૂર દૂરથી નતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને કનેક્શન્સ ના હોય તો તમે એન્ટ્રી કેવી રીતે મારશો
1: કરેક્ટ
0: રાઈટ અને આપણે લાઈફ લોંગ સાંભળ્યું છે કે સ્ટ્રગલ બહુ છે આ તે તો એટલે એ થોટ આવે કે ફિલ્મ્સ બનાવી છે ઇન્ટરેસ્ટ છે લેપટોપ લખવા લેપટોપ પર લખવાથી કોઈ રોકી ના શકે તમને તે એક આઉટલેટ બની ગયું રાધર દેન અ કરિયર ઓપ્શન
1: કરેક્ટ
0: કરિયર ઓપ્શન ત્યારે બન્યું જ્યારે મેં સીએ એક્ઝામમાં ફેલ થયો
1: હા એટલે દરવાજો ખુલ્યો
0: અને બધાને ખબર હતી હું ફેલ થવાનો હતો કેમ કે મને ઇન્ટરેસ્ટ બી નહોતો તો ત્યારે મેં કીધું કે મને કંઈક ક્રિએટિવ કરવું છે મને શું કહેવાય એડવર્ટાઇઝિંગ કે કંઈ ટ્રાય કરીએ તો માય ડેડ ન્યુ ધ ઓનર ઓફ પરસેપ્ટ વેરી વેલ
1: ઓકે
0: તો મને પરસેપ્ટમાં એડવર્ટાઇઝિંગમાં મૂકી દીધો પણ ફર્સ્ટ રિએક્શન એ જ હતું પહેલા કેમ ના કીધું
1: હા ત્રણ વર્ષ બગાડ્યા
0: કેમ યુ નો આટલું તો આઈ ધેટ્સ વાય રિયલાઇઝ માય પેરેન્ટ્સ એક્સ્ટ્રીમલી સપોર્ટિવ અબાઉટ ધીસ હોલ થિંગ યુ નો એન્ડ આઈ વોઝ લાઈક આઈ વોઝ જસ્ટ બીંગ ફિયરફુલ ઓફ ફોર નો રાઈમ ઓર રીઝન
1: નાઉ તો ધેટ્સ વેન આઈ કેટલો સમય કામ કર્યું એન્ડ ઇઝ વોટ
0: પરસેપ્ટમાં મેં ઇન્ટર્ન તરીકે હતો ત્યારે કોપી રાઇટિંગમાં તો ઘૂસવું બહુ ડિફિકલ્ટ હતું તો ક્લાયન્ટ સર્વિસિંગ કરવાનું હતું ક્લાયન્ટ સર્વિસિંગમાં હું એટલો ખરાબ હતો કે કોપી રાઇટિંગમાં મને નાખી દીધો અને કોપી રાઇટિંગમાં હું ઇન્ટરેસ્ટેડ તો હતો અને ત્યાં મારો એક બોસ હતો એને મેં કેઝ્યુઅલી કીધું કે યાર ફિલ્મ સ્કૂલ જવું જોઈએ ને મારે તો હી સે હા જવું જોઈએ ઇફ યુ ઇન્ટરેસ્ટેડ ધેન ડૂ દેટ યુ આર યંગ યુ કેન ડૂ ધીસ સ્ટફ સો આઈ આસ્ક્ડ હિમ ટુ ટેલ માય ડેડ Okay. You know, maybe you can go to film school. Again, same thing. Why couldn't you just tell us before? And film school was based in Pune.
1: FTII.
0: And Whistling Woods was made in Bombay. Cool. In Bombay.
1: Yes.
0: So, in Bombay, at least, you know, you keep a check kind of a thing. Correct. My parents are more comfortable. Third option was New York. Fees એટલી મોંઘી. ઓપ્શન નતું પછી સ્કોલરશીપમાં આપણે અપ્લાય કરો યુ ડોન્ટ હેવ અ બેકગ્રાઉન્ડ સો અગેન ઇટ્સ વેરી
1: પછી બનાવી તો આપણે હિન્દી જ ફિલ્મો
0: બનાવી તો હિન્દી ફિલ્મો જ છે તો જયારે વિસલિંગ વુડ્સમાં ગયો મેં જોયું કે યાર ધીસ યુનિવર્સિટી ઇઝ ઇન ધ હાર્ટ ઓફ ફિલ્મ મેકિંગ ફિલ્મ સિટીની અંદર જ યુનિવર્સિટી છે શૂટિંગ એક્સેસિબલ હશે બધાના નેપો કિડ્સ બી અંદર હશે તો કોન્ટેક્ટ બી બધી જશે
1: આપણને જે ઇશ્યુ હોય
0: અને બેસ્ટ પાર્ટ એ હતું કે ધે સેડ ઇટ ડઝન્ટ મેટર If you know nothing about films, we will teach you from scratch. Which is not the case with an FTI.
1: Correct.
0: FTI, there's an entrance exam and all that stuff, you know. So they expect you to have some kind of knowledge on filmmaking, which I didn't even know. Ki mari paas che ke nathi knowledge.
1: Banva mate to jau hoy.
0: Banva mate jau to. To e mane e loko assure karyu and pachi me Whistling Woods gayo. Ane Whistling Woods thi maru filmmaking journey shuru thayu. Bo maja aavi.
1: Bo maja aavi.
0: Kem ke finally આપણે લાગે ને આપણે ગાંડા લોકો છીએ ગાંડાની આખી યુનિવર્સિટી મારા જેવા ગાંડા લોકો
1: અને ગાંડા લોકો દુનિયામાં ફેરફાર લાવી શકે ને બહુ ડાયા લોકો બહુ બદલાવી ના શકે
0: કરેક્ટ કરેક્ટ એ ત્યાં છે ને એક વેન યુ એન્ટર વિસલિંગ વુડ્સ ધેર ઇઝ એક કોટ છે બાય આઈ કાન્ટ રિમેમ્બર હુ ઇટ ઇઝ નાઉ
1: હા પણ શું કોટ છે શું લખેલું છે
0: ઇન ધ ઇન અ મેડ મેડ વર્લ્ડ ઓનલી ધ મેડ આર સીન You know, so I saw that and I realized ki je rite hu films analyze karto to je rite hu filmo ni vato karto to je rite mane excitement hatu film jovanu badha ahiya aava che you know
1: aakhi duniya jevi che
0: so I was having a blast university ma je film joye eni dvd hati to roj library ma jaine ek film jaine joyavanu ke library ma besine j jovani film It was great. You can take any book you want on filmmaking. So, bo maja aavi. More importantly, film knowledge karta vadhare, mane je Whistling Woods mathi madyu, is relationships. Je loko mara Whistling Woods ma friends banya ta, haji sudhi, hu e loko sathe kaam karu. because

0: બે લોકો અગર સિમિલર સોચે ને તો મજા આવી જાય, મતલબ મસ્તી મસ્તીમાં પિક્ચર નીકળી જાય એ વાળું. તો માય ફર્સ્ટ ફિલ્મ આઈ રિમેમ્બર વોઝ અ ફિલ્મ કોલ્ડ મીનાક્ષી સુંદરેશ્વર, ઇઝ માય ફર્સ્ટ રિલીઝ. માય ડિરેક્ટર ઇઝ ફ્રોમ વિસલિંગ વુડ્સ.
1: ઓકે, સો યુ તે રાઇટર તરીકે ફિલ્મ?
0: હું રાઇટર તરીકે, હા. એ મેં સ્ટોરી વિસલિંગ વુડ્સ માં લખી હતી.
1: ઓકે, ભણતા ભણતા?
0: ભણતા ભણતા, હા.
1: ઓકે,
0: તો મારું જે ત્યાં ડિપ્લોમા ફિલ્મની એક સ્ક્રિપ્ટ હતી, એ સ્ક્રિપ્ટ વોઝ 6 શોર્ટ ફિલ્મ્સ ઇનટુ 1 ફીચર ફિલ્મ.
1: ઓકે,
0: સો વન ઓફ ધ શોર્ટ ફિલ્મ્સ માય ડિરેક્ટર વિવેક, હી વોઝ અ ડિરેક્શન સ્ટુડન્ટ, હી લવડ એન્ડ હી સેડ લેટ્સ મેક ધીસ ઇનટુ અ ફુલ ફ્લેજ્ડ ફિલ્મ, ધીસ સબ્જેક્ટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. સો ધ રિલેશનશિપ્સ ધેટ આઈ મેડ ઇન વિસલિંગ વુડ્સ આઈ સ્ટીલ વર્ક વિથ. આઈ એમ બહુ મજા આવે એ લોકો સાથે કામ કરવાની.
1: વિવેક લિંગોડ્સમાં કેટલા?
0: સીનિયર નહીં, સેમ બેચ.
1: અચ્છા, સેમ બેચ.
0: સેમ બેચ.
1: ઓકે,
0: બહુ બધા લોકો છે જે મારા બેચમાં હતા, જે સાથે હું હજી તક કામ કરું છું. કેમ કે મને ખબર છે કે એક તો મજા એમ બી છે ને, સાથે ગ્રો થયા.
1: યસ, યારાના દોસ્તાનાની તો મજા છે.
0: કરેક્ટ કરેક્ટ. સો અને દુનિયાભરથી લોકો ને, એક આસામથી એક આવ્યો છે, એક રાજસ્થાનના નાના ગામથી એક આવ્યો છે, ચાર દિલ્હીના લોકો છે, બે આંધ્રપ્રદેશના લોકો છે. એઝ અ બોય ફ્રોમ સાઉથ બોમ્બે આઈ હેડ નો એક્સપોઝર ટુ ધ
1: વર્લ્ડ.
0: સડનલી આઈ એમ એક્સપોઝ ટુ ધ વર્લ્ડ એન્ડ આઈ
1: રિયલાઇઝ આવું પણ છે.
0: હા, માય ક્યુરિયોસિટી ઇઝ એટ ઇટ્સ પીક. તો મજા આવી ગઈ.
1: ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા પછી પહેલી ફિલ્મ કેટલા વખતમાં આવી? એઝ અ રાઈટ
0: બહુ ટાઈમ લાગ્યો.
1: બધી
0: હું ગ્રેજ્યુએટ થયો 2012 માં.
1: હા,
0: અને મારી ફર્સ્ટ ફિલ્મ આવી હતી 2022.
1: ઓકે,
0: 2019.
1: I have to check.
0: It is just we shot in COVID. I think it was 2021.
1: તો એ 10 વર્ષનો વચ્ચે જે ફેઝ, એમાં શું કર્યું? How did you survive as a writer?
0: Yeah.
1: આમ સર્વાઈવલ ના પ્રોબ્લેમ્સ કે ઇશ્યુ હોય નહીં, કારણ કે ફેમિલી ઇઝ વેલ સેટલ્ડ ઇન ધ બિઝનેસ.
0: નો નો, ધેર વર બીકોઝ આઈ ડોન્ટ થિંક વી વર ગોઈંગ થ્રુ ધ બેસ્ટ પેચ ફાઈનાન્શિયલી, સો આઈ કુડ નોટ અફોર્ડ ટુ.
1: ગુજરાતીમાં?
0: હા, તો મેં ફાઈનાન્શિયલી એટલા કંઈ સોર્ટેડ નતા, હજી બી નથી. બીકોઝ
1: કોઈ પણ રાઇટર ક્યારેય ના હોય.
0: હા, બટ આઈ થિંક ઇવન એઝ અ ફેમિલી, ઇટ્સ બધાને લાગે સાઉથ બોમ્બેમાં રહે છે તો ફાઈનાન્શિયલી તો સોર્ટેડ જ હશે. બટ અપ્સ એન્ડ ડાઉન્સ ઇન અ બિઝનેસ ફેમિલી ઇઝ વેરી નોર્મલ. So I think there was a down and there was a consistent down, which is why I could not afford. Mane evu che artist chu to
1: writer's block ne
0: upar padi. Writer's block I could never afford. You know, to jeo whistling woods ni niklyo, mane whistling woods na je apne su keve placement hoy na, ema mane UTV Disney ma ek Suprateem Sen Gupta karine, he was head of development. So I met him. He came for the placement only. We had a good, I told him, basically pitching session hoy. So tame tamari story ko ane sambhde ane game to banavani try kare, na game to manas gami jay. Evu hoy.
1: Kahi pan gamvu joiye.
0: Kahi to gamvu joiye. Kya to kahi na game to pachi gaya. Next. Evu hoy. Pan manas gami gyo. Mane em lage chhe, Supro ne ho. તો મેં ડિઝની યુટીવીમાં જઈને ઇન્ટર્નશીપ કરી.
1: ઓકે,
0: એની વચ્ચે આપણે શું કે ધ મોસ્ટ કોમન થિંગ ઇઝ ફિલ્મ સ્કૂલમાંથી નીકળો, અસિસ્ટન્ટ ડાયરેક્ટર બની જાઓ.
1: કરેક્ટ.
0: તો અગેન મેં ડેડીને પૂછ્યું, કોઈ છે માણસ કોઈ તેને અસિસ્ટન્ટ ડાયરેક્ટર? મને શું ખબર, પણ દૂર દૂરથી ઓળખાણ કાઢીને ખબર પડી કે અમારા એક કોઈ દૂરના રિલેટિવ છે જેનો એક સ્ટુડિયો છે બોરીવલીમાં, ત્યાં શૂટિંગ થાય છે એક પિક્ચરનું, જઈને બેસી જા.
1: ઓકે,
0: એન્ટ્રી મળી જશે તો હું એડી બની જાઉં એની ઉપર. તો એને આમ બેગ એન્ડ પ્લીડ કરીને કીધું, તો
1: સ્ટુડિયો ઓનરને,
0: હા સ્ટુડિયો ઓનરે બેગ એન્ડ પ્લીડ કરીને કીધું, કેમ કે એ જે શેડ્યુલ હતું ધેટ વોઝ બીંગ શોર્ટ ઇન હિઝ સ્ટુડિયો, તો આખે ત્યાં બંગલો બન્યો હતો એન્ડ એવરીથિંગ. તો કે આજ આઈ વોઝ અ 17th એડી, 17th. કોઈ ભાવ નહોતું આપતું.
1: હા,
0: કોઈ
1: ખબર નહોતું 17th એડી તરીકે.
0: હા,
1: કામ શું સોંપ્યું?
0: કઈ નહીં, આવું છે બેસી રહે. હું ફર્સ્ટ ડે ગયો, કઈ કામ નહીં. સેકન્ડ ડે ગયો, કઈ કામ નહીં. મને ફર્સ્ટ એડી બી નથી ખબર કોણ છે, કઈ શું ચાલે છે સ્ક્રિપ્ટ. તો આઈ વોઝ જસ્ટ સિટિંગ એન્ડ બીંગ લાઈક, વોટ એમ આઈ ડુઈંગ? લાઇટમેન સાથે વાત કરો કે પછી સ્પોટ બોય સાથે વાત કરો

0: ખાલી રેકમેન્ડેશન હતું એટલે
1: બાકી તો બધા ભાગદોડ જ કરતા હોય ને ત્યાં, ચિલ્લમ ચિલ્લી ચાલતી હોય તો હું શું કરું મને ખબર જ નથી. ચાર દિવસ હું એમ બેસી રહ્યો આમ દૂરથી જોઉં છું. ધેટ્સ વેન આઈ સેડ આઈ વિલ ગો એન્ડ વર્ક વિથ સુપ્રો ઇન ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ વોઝ ગ્રેટ ફન. યુટીવી એટલે દેટ વોઝ વન ઓફ ધ ટોપ પ્રોડક્શન હાઉસીસ. તો યુટીવી વોઝ,
0: તો યુટીવી એ રોની સ્ક્રુવાલા,
1: યસ,
0: મારા લાઈફમાં વન ઓફ ધ મોસ્ટ ફેવરિટ માણસ છે.
1: હા,
0: કારણ કે એમણે જે કામો કર્યા છે અને બધા અલગ અલગ અલગ પ્રકારના, એમાં યુટીવી એ એક ગુજરાતી ન્યૂઝ પોર્ટલ, ભારતનું સૌથી પહેલું ન્યૂઝ પોર્ટલ શરૂ કર્યું. હવે તો ખૂબ બધા
1: રાઈટ
0: છે, બીંગ પારસી એને થયું કે ગુજરાતી લેંગ્વેજમાં કરવું જોઈએ, કેમ છો ડોટ કોમ કરીને.
1: નાઇસ.
0: અને આઈ વોઝ ધ સેકન્ડ ન્યૂઝ એડિટર ફોર
1: સુપર્બ.
0: આઈ હેડ અ ગ્રેટ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ
1: સુપર્બ. સુપર્બ,
0: યસ. હા, સો યોર ડેઝ ઓફ યુટીવી.
1: સો ત્યારે છે ને અમને કેબિન
0: ઘણું બધું કોમન નીકળતું જાય છે. પાલનપુરીઓ ઘણા બિલ્ડિંગમાં રહે છે.
1: આઈ થિંક
0: યુટીવીની નોકરી.
1: સો ધેર આર સચ લિટલ ગુજરાતીઝ ઇન ફિલ્મ મેકિંગ કમ્પેર્ડ ટુ ધ લાર્જર પાઈ ચાર્ટ ઓફ ફિલ્મ મેકર્સ, ધેટ કોમન નીકળવાનું ઓર્ગેનિક છે.
0: હા હા, તો યુટીવીમાં ડેવલપમેન્ટ ટીમ.
1: હા, ડેવલપમેન્ટ ટીમ ત્યારે છે ને એ જ ધ આઈડિયા ઓફ ડેવલપમેન્ટ વોઝ વેરી ન્યૂ. નોર્મલી શું હતું કે પિક્ચર કેવી રીતે બનતા હતા, એક ડાયરેક્ટર છે, ડાયરેક્ટરની પાસે સ્ક્રિપ્ટ છે, ડાયરેક્ટર એક્ટર લાવે અને પ્રોડક્શન હાઉસ ફાઇનાન્સ કરી દે, બસ. સ્ટુડિયો મોડેલ એવી રીતે ચાલતું હતું. શું પ્રોજેક્ટ બનતા હતા, પ્રોજેક્ટ બનતા,
0: ફિલ્મો ઓછી બનતી હતી
1: ના, પણ સારી ફિલ્મો બનતી હતી. યુટીવી હેડ અ ગ્રેટ રન. રન દે બસંતી,
0: આઉટસ્ટેન્ડિંગ,
1: દે મેડ રિયલી કુલ ફિલ્મ એન્ડ અ ગ્રેટ રન. And I was at that time, so every script that was written in the industry was coming to me. I was just lapping it up. એટલે બધી script વાંચતો હતો, ઓફિસમાં જ બેસતો હતો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: વીકેન્ડ ક્લાસિક રેડિયો શો પર મેં હું રૂચિ હૈ આપકે સાથ ઓર આજ એક નયા દિન હૈ એક નયા શો હૈ. 90s કે દૌરાન યુ નો બોલિવુડ મેં જ્યાદાતર ફિલ્મે ફેમિલી પ્યાર ટ્રેડિશન ઓર કલ્ચર પે બના કરતી થી. ઉસ ટાઈમ પર બોલિવુડ વેન્ટ ગ્લોબલ એન્ડ રીચ્ડ વાઇડર ઓડિયન્સ જિસકી સ્ટોરી લાઇન્સ બહોત હી ચેલેન્જિંગ હોતી થી ઓર તબ કા વો સમય થા જબ ફીમેલ ઓરિએન્ટેડ રોલ્સ કી એન્ટ્રી હુઈ. તો આજ કા શો ઉન ખૂબસૂરત એક્ટ્રેસિસ કે નામ હોગા જિન્હોને અપને વર્સેટાલિટી ઓર ગ્રેસ કે સાથ સ્ટીરિયોટાઇપ્સ તોડે ઓર બોલિવુડ હિસ્ટ્રી મેં અપના નામ લિખા. ઓર ગ્રેસ કી બાત કરે તો સબસે પહેલે અગર કોઈ દિમાગ મેં આતા હૈ તો વો હૈ આહા માધુરી દીક્ષિત. લેકિન કે આપ જાનતે હૈ કે બોલિવુડ કી ડાન્સિંગ ક્વીન કો શરૂઆત મેં ફિલ્મ્સ કરને મેં કોઈ ઇન્ટરેસ્ટ નહીં થા. હા, વો તો માઇક્રોબાયોલોજી મેં ડિગ્રી લેના ચાહતી થી. ઉનકે પાસ ડિગ્રી હૈ ભી ઓર વો એક માઇક્રોબાયોલોજિસ્ટ યા ફિર પેથોલોજિસ્ટ બનના ચાહતી થી. એસે માધુરી ને કથક ડાન્સ ભી સીખા હુઆ હૈ, 8 સાલ કી ટ્રેનિંગ લી હૈ, નો વંડર ઇસીલિયે ઉન્હે ડાન્સિંગ ક્વીન બુલાયા જાતા હૈ. 1984 કા વો સમય થા જબ અબોધ ફિલ્મ સે ઇન્હોને અપને કરિયર કી ફિલ્મી કરિયર કી શરૂઆત કી થી. યે ફિલ્મ તો ચલી નહીં લેકિન માધુરી જી કો ક્રિટિક્સ સે બહોત તારીફે મિલી. ઓર ફિર ક્યા થા, ઉનકી તકદીર કી ગાડી નિકલ પડી ઓર એક ટાઈમ આયા જબ વો 3-4 ફિલ્મે એક હી સાલ મે રિલીઝ કરતી થી. આપકો પતા જબ હમ આપકે હૈ કોન ફિલ્મ આઈ થી ના, ઉસ સમય માધુરી કી ફીસ સલમાન ખાન કી ફીસ સે 2.75 કરોડ ઝ્યાદા થી. વાહ, મતલબ એક્ટ્રેસિસ કા ભી એક જમાના હુઆ કરતા થા. ખેર આઈએ ઇસી બાત પર શો કી શરૂઆત કરતે હૈ ઇસી ફિલ્મ કે ગાને કે સાથ, લતાજી ઓર SP બાલા સુબ્રમણ્યમ કી આવાજ મેં મોસમ કા જાદુ. સુનતે રહીએ વીકેન્ડ ક્લાસિક રેડિયો શો પર આજ યે 90s કી ડીવાઝ પે સ્પેશિયલ એડિશન મેરે આને રુચિ કે સાથ.
2: 10 9 8 7 6 5 4 3

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

93.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે

0: તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
1: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
0: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
1: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર.

0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.